આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ મિડિક્સ વિપૂર્ણાંગ દશાંશ મેગાહર્ટ્ઝ પર સવારના 6 થયા છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. કિશોર મનરાજાને સાંભળીએ, નરસિંહ મહેતાની રચના.

રેખા ત્રિવેદી અને સાથીઓના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે નરસિંહ મહેતાની આ રચના સાથે જ આજનો અભવસાગરના મોતી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું પ્રસારણ છે. 6:35 થવા જાય છે. થોડી જ વારમાં તુલસીકૃત શ્રી રામચરિત માનસ ગાન અમે રિલે કરીશું આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી.

0: आप सांभळी रहा था श्री रामचरित मानस गान।
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર। રત્નકણિકા, આજનો આ સુવિચાર જેવો સંગ તેવો રંગ વિષય છે। બિનું સત્સંગ વિવેક ન હોય, આપણે ત્યાં સત્સંગને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે। સત્સંગનો અર્થ છે સારી સંગત। સત્સંગને તુલસીદાસે તો ખૂબ જ મહત્ત્વ આપ્યું છે। સારા લોકોની સંગત વિના જ્ઞાન મળતું નથી। પછી એથી પણ એક ડગલું આગળ જઈને તુલસીદાસે એવું કહ્યું છે, બિનુ હરિકૃપા મિલહી નહીં સંતા। જ્યાં સુધી ઈશ્વરની કૃપા નથી થતી ત્યાં સુધી સંત નથી મળતા, ત્યાં સુધી વિવેક જાગૃત નથી થતો। અને જ્યારે વિવેક જ જાગૃત નહીં થાય તો પછી આપણું જીવન કઈ રીતે સારું થશે। એટલા માટે જ તો આપણા વડીલો બાળપણથી જ આપણને જણાવતા રહે છે, જેવો સંગ તેવો રંગ। તેઓ સમજાવતા રહે છે કે સારા લોકો સાથે રહેવાથી ખરાબ લોકો પણ એવા જ સારા બની જાય છે, જે રીતે ચંદનના લાકડાને કાપનારી કુલ્હાડીમાં પણ ચંદનની સુગંધ સમાઈ જાય। વાત બિલકુલ સ્પષ્ટ છે કે જ્યારે પણ લોકો મળશે, કંઈક ને કંઈક સારી વાત જ કરશે, ત્યારે કંઈક ને કંઈક સારું થશે જ। દુનિયાના ઘણા બધા સારા કામ અમુક સારા લોકો પરસ્પર મળવાથી જ થઈ શક્યા છે। આપણે જ્યારે પણ સારા લોકોને મળીએ છીએ, આપણા મસ્તિષ્કનું વાતાવરણ ત્યારે બિલકુલ એ જ પ્રકારનું સ્વચ્છ અને સુંદર થઈ જાય છે, જેમ કે આપણે કોઈ બાગ બગીચામાં પહોંચ્યા પછી અનુભવીએ છીએ। આપણા મસ્તિષ્કનું વાતાવરણ પણ હંમેશા સ્વચ્છ, સુંદર, પ્રકાશવાન અને હવા ઉજાસવાળું બની રહે એ માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણે આપણા આખા દિવસનો થોડો તો થોડો સમય પણ સારા લોકોની સંગતમાં વિતાવીએ।

અબ્રામ ભગતને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ જ છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત છે અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. તો અત્યારે રૂપરેખા બતૂરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હીથી કરીશું. 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ કરીશું. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં મહેન્દ્ર કપૂર, અનુપ જલોટા અને સુમન કલ્યાણપુરને આપ સાંભળશું. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર, 8 દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત હિન્દીમાં અને 8:15 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ ચિત્રલોકમાં આપ સાંભળશું નવી હિન્દી ફિલ્મના ગીત, અને 9 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. 10 શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ હેલો FM ગોધરા પ્રસારિત થશે. નિર્માણ અને પ્રસ્તુતિ સમીના શેખ. 10:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ, અને 10:40 અમદાવાદથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત, તેમજ 10:45 સુગમ સંગીત. 11 ન્યૂઝ હેડલાઇન. બપોરે 11:02 વિસરાતા સૂર કાર્યક્રમ, અને 12 ન્યૂઝ હેડલાઇન, તેમજ 12:02 લોકસંગીત, અને 12:30 સહિયર કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. 1 બપોરે વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં ગીતમાલા કાર્યક્રમ, 1:20 ગુજરાતી સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી, 1:30 વિવિધ ભારતીના કાર્યક્રમ, 2 ત્રિવેણી કાર્યક્રમ, 2:15 હિન્દીમાં સમાચાર, 2:30 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી, અને 2:35 વિવિધ ભારતીના કાર્યક્રમો અંતર્ગત

ಹಿಂದಿ ಫಿಲ್ಮ್ ಸಂಗೀತ ತೃಣವಾಗಿ ವಿವಿಧ ಸಾಡತೃಣವಾಗಿ ನಾಟ್ಯ ತರಂಗ ನಿಚಾರವಾಗಿ ಪೀಟಾರ ಉಜಾಲೆ ಉನ್ಕಿ ಯಾದೋ ಕಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿನ ವಿವಿಧ ಭಾರತೀಯ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತರ್ಗತ ಮುಂಬೈ ರಿಲೆ ಕರೆಯು ಸಾಂಜೆ 5 ಛಾಯಾಗೀತ ಪಣ ಆಕಾಶವಾಣಿನ ಮುಂಬೈ ಕೇಂದ್ರತಿ ರಿಲೆ ಥರ್ಷೆ અને સાંજે 5:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો રેડિયોની જાદુઈ સફર આ વિશે. જાદવ હિતેન્દ્રને વાત કરશે યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમ અંતર્ગત આ વિષય પર. સાંજે 6 હિન્દી ફિલ્મ સંગીતના ગુલમહોર કાર્યક્રમમાં ફિલ્મ જબ પ્યાર કિસીસે હોતા હૈ જાનમ સમજા કરો, હેલો બ્રધર્સ, બીવી નંબર 1, રાજા, હિન્દુસ્તાની, જીત, साजन चले ससुराल, कुली नंबर 1, बड़े मियाँ छोटे मियाँ, बॉर्डर, जुदाई अने दुनिया दिलवालों की फिल्मना गीत प्रसारित करीशुं आकाशवाणीना गोधरा केन्द्र परथी. 7:10 सांजे अमदावादथी प्रसारित प्रादेशिक समाचार अने 7:20 अमदावादथी प्रसारित गामनो चोरो कार्यक्रम रिले थशे. 7:50 अमदावादथी प्रसारित ગુજરાતીમાં સમાચાર અને રાત્રે 8 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે. અને 8:30 રાત્રે અમદાવાદથી પ્રસારિત સુરમાધુરી કાર્યક્રમ અને 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત आपके लिए हिंदी फिल्म संगीत नो कार्यक्रम 9:30 छाया गीत, तो 10 आज के फनकार अने 10:30 ढलती जाए रात कार्यक्रम अमे रिले करेशु. 11 दिल्ली थी प्रसारित हिंदी में समाचार अने 11:05 अंग्रेजी में समाचार रिले थशे अने सवानु समापन थशे रात्रे 11:10. तो શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. 6:55 થઈ છે, સાંભળીએ આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચારનું સહપ્રસારણ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક. વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળોએથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જણાવ્યા મુજબ અત્યારે શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રે રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવના ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદાર ધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધશે. તેઓ સરદાર ધામ પરિસરની મુલાકાત પણ લેશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઇતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ આવી રહ્યા છે. શ્રી મોદી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. 11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે જણાવ્યું કે પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
1: અમૃત

0: टेम्परेचर की जो रेंज रहेगी लैंड रीजन पे, ये 41 से 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए, और जो हीट वेव की वार्निंग है आने वाले 6 दिनों के लिए।
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગીલે 84, જ્યારે સાઈ સુદર્શને 55 રન બનાવ્યા. 230 રનના લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ 152 રનમાં ઓલ આઉટ થયું. રાજસ્થાન રોયલ્સ તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રન બનાવ્યા. ગુજરાત ટાઇટન્સ તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી આ બદલ તેમને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા. આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે, જ્યારે બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન IWLF દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 11 મે થી 17 મે સુધી એશિયન સિનિયર વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશીપનો ઉદઘાટન સમારોહ 12 મે મહાત્મા મંદિર કન્વેન્શન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સ્પર્ધામાં 31 દેશોના આશરે 200 રમતવીરો, 200 જેટલા કોચ, સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજર સહિત 50 જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ સહિત મહાનુભાવો હાજર રહેશે. રાજ્યભરમાં અધિક માસ નિમિત્તે વિવિધ તીર્થસ્થાનો અને મંદિરોમાં મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુંદરકાંડ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમ પણ યોજાશે. મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળશે, ત્યારે અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે પણ આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે. સોમનાથમાં પહેલીવાર મંદિર ઉપર આવતીકાલે 11 તીર્થોના જળથી કુંભાભિષેક, વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. કચ્છના લખપતના દરિયાકાંઠેથી જુદા જુદા સ્થળેથી કુલ 30 જેટલા ચરસના પેકેટો મળ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 77 રનથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.3 દશાંશ મેગાહર્ટ્ઝ પર. હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. આ વિજ્ઞાપન બાદ

0: ખુશાલી ની ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. સહ

જોડે રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. સહ

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો।

છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

સુમન કલ્યાણપુરના સ્વરમાં ગાયેલા ભક્તિ રચના સાથે જ આજનો ભાવસાગરના ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. 7:45 થઈ છે. અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રિલે થશે બસ હવે થોડી જ વારમાં.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. સમાચાર વિગતવાર. તમિલનાડુમાં ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે સવારે 10 વાગે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના 9 મંત્રીઓ પણ શપથ લે તેવી શક્યતા છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલરેકરે 234 સભ્યોના ગૃહમાં 120 ધારાસભ્યોનું સમર્થન મેળવ્યા બાદ વિજયનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ આપ્યું હતું. લોકભવનના જણાવ્યા અનુસાર VCK અને IUML

પક્ષોએ સમર્થનપત્રો સોંપ્યા છે. બંને પક્ષોના બે બે ધારાસભ્યો છે. રાજ્યપાલે વિજયનને 13 મે સુધી વિધાનસભામાં વિશ્વાસમત મેળવવાનો નિર્દેશ પણ આપ્યો છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાજ્યપાલ કૈલાશનાથને શ્રી રંગાસ્વામીને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. તેઓ 13 મેના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે આ તેમનો 5મો કાર્યકાળ હશે. 9 એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતૃત્વ હેઠળના એનડીએ બહુમતી મેળવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કર્ણાટક અને તેલંગાણાની મુલાકાત લેશે. સવારે લગભગ 11 વાગે તેઓ બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાને સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આયોજિત સમારોહમાં ભાગ લેશે અને આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી હૈદરાબાદ જશે, જ્યાં તેઓ આશરે 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુરુથી મહાબબનગર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 147ના 4 માર્ગીય કાર્યનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલમાં પીએમ મિત્ર પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. આ પાર્ક, જેને કાકટિયા મેગા ટેક્સટાઇલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, જે પીએમ મિત્ર યોજના હેઠળ વિકસાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સિંધુ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે, જે એક મુખ્ય આરોગ્ય સંભાળ માળખાગત પહેલ છે, જે હૈદરાબાદમાં એક અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા મુજબ શ્રી મોદી આજે રાત્રે જામનગર ખાતે આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે શ્રી મોદી સવારે સોમનાથ જશે, જ્યાં તેઓ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભાને સંબોધિત કરશે. તેઓ સરદારધામ પરિસરની મુલાકાત પણ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરશે. આ બેઠક દરમિયાન શ્રી શાહ કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોના ઉપયોગ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરશે, જેથી શૂન્ય જાનહાનિ અને સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન ન થાય તે પણ જોશે. મંત્રી દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરશે, જેમાં મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સનું રક્ષણ, નદી વ્યવસ્થાપન પહેલ અને આગાહીમાં વૈજ્ઞાનિક પ્રગતિનો સમાવેશ થાય છે. મુખ્ય ધ્યાન કેન્દ્રિત ક્ષેત્રોમાં પૂરની આગાહી અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓને મજબૂત બનાવવા અને એક સાથે આપત્તિઓનો સામનો કરવા માટે તૈયારીઓ વધારવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને પૂર અને ગરમીના મોજાના પડકારોને પહોંચી વળવાનો સમાવેશ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પર્યટનના વૈશ્વિક કેન્દ્ર તરીકે 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સોમનાથ અમૃત પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉપસ્થિત રહેશે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર હાલમાં તેના સુવર્ણયુગનો અનુભવ કરી રહ્યું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં પણ અગ્રણી તરીકે ઉભરી રહ્યું હોવાનું અમારા સંવાદદાતા અપર્ણા કુંટ જણાવી રહ્યા છે. કેરલમમાં સરકાર રચવા અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગઈકાલે નવી દિલ્હીમાં મળ્યા હતા.

0: હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, કેરાલમના પ્રભારી મહાસચિવ દીપાદાસ મુનશી, સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અને વરિષ્ઠ રાજ્ય નેતાઓ રમેશ ચેન્નીથલા અને વી ડી સતીશન પણ હાજર રહ્યા હતા. પાર્ટીએ જણાવ્યું હતું કે કેરાલમના નવા મુખ્યમંત્રી અંગેનો અંતિમ નિર્ણય પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે અને ટૂંક સમયમાં નામની જાહેરાત કરવામાં આવશે. તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી છે. અંડર 15 કેટેગરીમાં ભારતની અક્ષિતાએ 30-33 કિલોગ્રામ કેટેગરીમાં કઝાકિસ્તાનની આયઝાન મરાત સામે એકતરફી વિજય મેળવ્યો. અંજીએ 37 કિલોગ્રામમાં ઉઝબેકિસ્તાનની સરવિનોઝને 5-0 હરાવી. સોનિયાએ 40 કિલોગ્રામમાં કઝાકિસ્તાનની ડાયનાને 5-0 હરાવી, તો 43 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની સેઝીમને એકતરફી મુકાબલામાં હરાવી. 46 કિલોગ્રામમાં હંસિકા અત્રીએ કોરિયાની હુઈ ઇઓનને હરાવી. 58 કિલોગ્રામમાં સુનેનાએ કઝાકિસ્તાનની અરગંદ અબ્દિખાનને હરાવી, તો 61 કિલોગ્રામમાં ભૂમિકાએ ચાઇનીઝ તાઇપેનની ચિયાઓ ચિંગ ચાંગને હરાવી. 64 કિલોગ્રામ કેટેગરીમાં તન્વીએ કઝાકિસ્તાનની યાસ્મીન જુટખાવાને 4-1 હરાવી. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે દીવગાડ.
1: આજના તમામ અખબારોએ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે લીધેલા શપથ અને તમિલનાડુમાં મુખ્યમંત્રી તરીકે આજે વિજય થલા પદે શપથ લેશે તે સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે સુવેન્દુની માતાએ કહ્યું અરજીકર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી. વિજયપદ પરિણામના 5 દિવસ બાદ બહુમતી, આજે શપથ. સંદેશની હેડલાઇન છે થલાપતિ વિજય તમિલનાડુના નવા સીએમ બનશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે અંતે વિજયનો વિજય, તમિલનાડુમાં આજે શપથ, સુવેન્દુ સરકારનો શુભારંભ, બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે ચેન્નઈમાં તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે એન રંગાસ્વામીને પુડુચેરીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ગુજરાતમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત પૂર અને ગરમીના મોજાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓની સમીક્ષા કરશે. અને તાશ્કંદમાં રમાઈ રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપની ફાઇનલમાં 9 ભારતીય મહિલા મુક્કેબાજ પહોંચી. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સાંભળીએ કિશોર કુમારને.

0: आशा भोसले नापी सांभळ्या. जुलवी फिल्मना गीत हतुं. आ प्रसारण आकाशवाणीना गोधरा केन्द्रनुं छे.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
3: થઈ ગઈ વ્યવસ્થા.

0: શેની?
1: ગુડીની ફીસ ની.
0: દેખાડ. 20,000 ની લોન તરત. ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
2: RBI કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: વાહ વાહ રામજી, ફિલ્મના ગીત સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલના વાચમાં.

0: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
2: અલકા યાજ્ઞિક અને અભિજીતના સ્વરમાં યશ બોસ ફિલ્મનું ગીત.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના અવાજમાં હતું ફિલ્મ વક્તનું ગીત. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ચિત્રલોક કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે, એફએમ બેન્ડ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર. અત્યારે સવારના 9 થયા છે. વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ બસ હવે થોડી જ ક્ષણમાં અમે કરીશું અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

0: શ્રોતા મિત્ર, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા અમારા આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આ કેન્દ્ર એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આવેલ છે. અત્યારે સવારના બરાબર 10 થયા છે.
1: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ હેલો એફએમ ગોધરા. યાંત્રિકી સહયોગ કૃષ્ણવદન વરિયા. પ્રસ્તુતિ નિર્માણ સમીના શેખ. હેલો એફએમ ગોધરાના પ્રથમ ભાગના પ્રાયોજક આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા.
2: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા. 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા. નિર્ભય ભવિષ્યની સફર.
3: હેલો એફએમ ગોધરા.
4: હેલો.
3: હા, કોણ વાત કરી રહ્યા છો આપ?
4: મુકેશભાઈ સુરતી બોલો.
3: કેમ છો મુકેશભાઈ?
4: મજામાં. સમીના મેડમ.
3: હા, શું કરો છો આપ?
4: ટેલરિંગ કરું છું.
3: મુકેશભાઈ, આપ રેડિયો ક્યારથી સાંભળો છો?
4: રેડિયો તો 1988 સાંભળતો છું.
3: અમને તમારો કઈક અનુભવ શેર કરશો આજે?
4: ગાયન જૂના ગીતો મને વધારે પસંદ છે. ઘણા પ્રોગ્રામો સાંભળતો, યુવાણી છે, ઘણા પ્રોગ્રામો આવતા હતા પેલા. કેમ કે રેડિયામાં બહુ શોખ હતો, રેડિયાનો તો પેલા હતો વાલવા રેડિયો, દાદા ત્યાં મોટો રેડિયો હતો, ત્યાં મોરપી રેડિયો બી હતો, બહુ ઘણા હતા એમ.
3: બોલો કોણ છે આપના સાથી મિત્રોમાં?
4: સાથી મિત્રોમાં કોઈ નહીં, આપણે મિસિસ છે અને બે દીકરી છે.
3: આજની આપની પસંદનું ગીત જણાવો.
4: મારે ચોરી ચોરી દિલ તેરા ચુરાયેંગે એ ગીત સાંભળવું છે.
3: તો સંભળાવી આપને આપની પસંદનો ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા.
1: નમસ્કાર.
0: નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો આપ?
1: હું નવા અંજારથી ધીરજભાઈ ગજ્જર.
0: હા, કેમ છો?
1: બસ મજામાં છે બેન.
0: આપ અમારા આકાશવાણી ગોધરાના કાર્યક્રમ કઈ રીતે સાંભળો છો? આપના કચ્છમાં?
1: કચ્છમાં મોબાઈલ નેટવર્ક થી આપણે એફથી.
0: અને
1: ગરમી કેવી છે?
0: હા, ગરમી તો ચાલી જ રહી છે. થોડી ગરમી છે, થોડો વરસાદ છે, થોડો પવન છે, મિક્સ સીઝન ચાલી રહી છે.
1: અમારે અહીંયા કચ્છમાં બહુ ગરમી.
0: હા, કોણ છે આપના ઘર પરિવારમાં? આજે આપ કયું ગીત સાંભળવા માંગો છો?
1: ટાઈટલ સોંગ
0: સંભળાવી આપને અને આપના ઘર પરિવારને. આ સરસ મજાનું ગીત સાંભળો.

0: हेलो एफएम गोधरा।
1: नमस्ते मैडम,
0: नमस्ते
1: मारू नाम प्रवीण कुमार छे।
0: प्रवीण भाई, केम छो?
1: मजामा छू मैम।
0: क्यांथी वात करो छो आप?
1: हूँ तहरा थी वात करू छू।
0: શું કરો છો આપ?
1: જોબ કરું છું પણ અત્યારે ઘરે છું।
0: કોણ છે
1: ગીત
0: આપના ઘર
1: સાંભળવું હતું।
0: પરિવારમાં? ગીત તો આપને સંભળાવી દઈએ, થોડી અમને આપના વિશે જાણકારી આપશો? આપના ઘર પરિવારમાં કોણ છે, આપની શું રુચિ છે?
1: જી મેમ, મમ્મી છે, પપ્પા છે, બે દીકરા છે, ખેતીવાડી છે, ભેંસો પણ છે, દૂધ ડેરીમાં જાય છે।
0: સરસ।
1: દિલ જલે મૂવીનું ગીત સંભળાવી દો, મેરા મુલ્ક મેરા દેશ।
0: ચોક્કસ સંભળાવી, આપને આપની પસંદનું ગીત સાંભળો।

0: હેલો એફએમ ગોધરા કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91 129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
2: હેલો એફએમ ગોધરા.
3: હા, હું મનોજ ઠાકોર, તાલુકો સોયગામ, જિલ્લો વાવથરાજ, ગામ બોરોડા.
2: શું કરો છો મનોજભાઈ આપ?
3: જી બેન, મારા ખેતીનું કામ પણ છે અને સાથે પશુપાલન.
2: તો આપ અમારા આકાશવાણી ગોધરાના કાર્યક્રમ કઈ રીતે સાંભળો છો?
3: મોબાઈલ એપ માં સાંભળું છું.
2: કોણ છે આપના ઘર પરિવારમાં, સાથી મિત્રોમાં?
3: જી, મારા ભાઈ છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, આયાનસી, તેમજ અમારા આકાશવાણી ગ્રુપ છે, એમાં ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી છે, અલ્પાબેન નિર્મલ છે અંજારથી, અલ્પાબેન ઉપાધ્યાય છે ભુજથી, વિભાભાઈ રબારી, પછી છે અમારા હિરેનભાઈ સુબેરા, માધુભાઈ સોલંકી છે, અને આજે મારા ફિલ્મ છે વાદા, એનું ટાઇટલ સોંગ સાંભળું છું વાદા. એ મેરા ગીત સાંભળું છું.
2: સંભળાવે આપને અને આપના મિત્રોને આ સરસ મજાનું ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા.
1: નમસ્કાર ગોધરા એફએમ, કેમ છો મેમ?
0: બસ મજામાં. હું કોની સાથે વાત કરી રહી છું?
1: જી મેમ, મારું નામ વરુણ છે, ગુજરાત બરોડાથી વાત કરું છું મેમ. કિશન છે અને ટીચરનું કામ કરું છું. તો મેં કીધું આજે ટ્રાય કરું, લાગે તો ઠીક છે, અને લાગી ગયો.
0: સરસ.
1: અને તમામ વિદ્યાર્થીઓ મિત્રોને હું શુભકામના આપવા માંગી રહ્યો છું. જે ધોરણ 10 અને 12 નું જે રિઝલ્ટ આવ્યું છે બાળકોનું, ખૂબ સારું આવ્યું છે. અને તમામ વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવા માંગુ છું કે મિત્રો મહેનત

0: કરશું ને એટલે ચોક્કસ તમે જે ચાહશો ને તે પૂરું કરી શકશો. એટલા માટે પેલું છે ને, સુન મિટવા તુજ કો ક્યા ડર હે રે યે ધરતી અપની હૈ અપના અંબર હૈ રે, એ ગીત છે ને, સુંદર ગીત છે. તો આ ગીત તમામ વિદ્યાર્થી મિત્રોને ડેડિકેટ કરું છું મેડમ.
1: ચોક્કસ.
0: એક મેં નાનકડી એક પંક્તિ છે વિદ્યાર્થીઓ મિત્રો માટે. કઈક છે આપણી સામે પડકાર, તો પણ સપનાઓ લે છે આકાર, કરીએ જો મહેનત અને થાય ચમત્કાર, તમે પણ બની શકો છો સુપરસ્ટાર.
1: વાહ, ખૂબ જ સુંદર સંભળાવે આ સરસ મજાનું ગીત સાંભળો.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ હેલો એફએમ ગોધરા. યાંત્રિકી સહયોગ કૃષ્ણવદન વરિયા. પ્રસ્તુતિ નિર્માણ સમીના શેખ. એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે
3: સવારે 10 કલાકે
0: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
4: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25 27 27.
6: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
5: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 0262702672.
7: તો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત ખાસ કાર્યક્રમ હેલો એફએમ ગોધરા. નિર્માણ અને પ્રસ્તુતિ હતી સમીના શેખની. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી.

0: જીની ભાર નઈનો ખાતરનો કમાલ ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટરનો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ ફાઇવ સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષાવાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990043707.

0: શાલિની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનો આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પરથી. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ.
2: પ્રસ્તુત કરીએ છીએ અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: અપવાહ.
1: નમસ્કાર, આદાબ, હું છું તમારો દોસ્ત અનમોલ.
2: અને હું છું રોઝી. પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી સ્માર્ટ રિસ્ટબેન્ડ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સ અને ટ્રેનિંગની.
1: આજે આપણે વાત કરીશું એ પડાવની જ્યાં તૈયારી કાગળ પરથી નીકળીને પગલું બની જાય છે. આ પડાવ છે એમ્બાર્કેશન, એટલે કે એરપોર્ટ નો દિવસ, ઉડ્ડયન નો દિવસ અને પછી સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરવાનો પહેલો દિવસ.
2: કેટલાય હજ યાત્રીઓ માટે આ પહેલી વિદેશ યાત્રા હોય છે. કોઈના માટે આ પહેલી ફ્લાઇટ હોય છે, કોઈના માટે આ પહેલો અનુભવ હોય છે. આટલી મોટી ભીડ વચ્ચે ડિસિપ્લિન માં ચાલવાનો.
1: હા, એમ્બાર્કેશન નો દિવસ ઘર માટે પણ ખાસ હોય છે અને યાત્રી માટે પણ. ઘરમાં દુઆ થાય છે, વિદાય થાય છે અને આંખોમાં આંસુ પણ હોય છે. પરંતુ યાત્રીના મનમાં બીજી એક તરફ ગભરાટ પણ હોય છે. એરપોર્ટના નિયમો, બેગેજ, બોર્ડિંગ અને સમય પર પહોંચવાનું દબાણ. એમ્બાર્કેશનના દિવસે યાદ રાખો, ડોક્યુમેન્ટ્સ ફોલ્ડર હંમેશા હાથમાં રાખો, જરૂરી દવાઓ હેન્ડબેગમાં રાખો, ભારે સામાન ઓછો રાખો અને નક્કી કરેલી સીમાનું પાલન કરો. પોતાના સમૂહ સાથે રહો અને હેલ્પ ડેસ્કની જાણકારી યાદ રાખો.
3: હજ યાત્રીઓ માટે અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, કૃપા કરીને લાઈનમાં આવો. વૃદ્ધો અને બીમાર યાત્રીઓ માટે વ્હીલચેર ઉપલબ્ધ છે.
4: બેટા, આ મારો બોર્ડિંગ પાસ, આ ક્યાં બતાવવાનો છે?
3: સાહેબ, તમે બિલકુલ ફિકર ન કરો. પહેલા તમે આ ફોલ્ડર મને આપો. આ તમારો પાસપોર્ટ, આ વિઝા કોપી અને આ બોર્ડિંગ પાસ. હવે તમે મારી સાથે ચાલો.
4: મારી બેગ પણ અહીં જશે? મને ડર લાગે છે કે ક્યાંક ખોવાઈ ન જાય.
3: સાહેબ, બેગેજ પર ટેગ લાગશે. આ ટેગ નંબર તમારા બોર્ડિંગ પાસ પર પણ હશે. તમે બસ ટેગનું સ્ટીકર તમારી પાસે સંભાળીને રાખો.
4: હા
5: બેટા, મારી દવા, મારું પાણી, હું લાઈનમાં ઊભી નહીં રહી શકું.
3: અમ્મા, તમે બેસી જાઓ, હું વ્હીલચેર બોલાવું છું. તમારી દવા તમારી હેન્ડબેગમાં છે ને?
5: હા બેટા, મારી દીકરીએ કહ્યું હતું કે દવા હાથની બેગમાં જ રાખજે.
3: બહુ સારું કર્યું. હવે તમે આરામથી ચાલો.
2: આજ હોય છે સેવા, ભીડની વચ્ચે પણ ઇન્સાનિયતનો અવાજ. હજ યાત્રાનો સૌથી પહેલો પાઠ એ જ છે કે ભીડમાં પણ શાંતિ રાખવાની હોય છે.
1: યાત્રીઓને એ પણ જણાવવામાં આવે છે કે સિક્યુરિટી ચેક દરમિયાન શું કરવાનું છે. બેલ્ટ, વોચ, ધાતુની વસ્તુઓ

0: મોબાઈલ બધું નિયમ અનુસાર કાઢવાનું હોય છે અને જો કોઈ વૃદ્ધ કે બીમાર છે તો સહાયક સ્ટાફ તેની મદદ કરે છે.
1: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: ઉડાન પછી જ્યારે જહાજ સાઉદી અરેબિયાની ધરતી પર ઉતરે છે ત્યારે યાત્રીના હૃદયમાં એક અલગ હલચલ હોય છે. આ હલચલ ડરની નહીં, શ્રદ્ધાની હોય છે, કારણ કે આ ભૂમિ ઇબાદતની ભૂમિ છે.
0: ઇમિગ્રેશન, લગેજ કલેક્શન, બસોમાં બેસવું અને પછી રોકાવાની

0: પરિવારની કહાની ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની
1: આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને
2: ના મને લાગ્યું તમે લાવ્યા છો
1: ભૂલક્કડ છે તું
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા
0: લડો નહીં જાણો આભા વિશે
2: આભા
0: હા મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો આભા સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1447
3: શ્રોતા મિત્રો કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે હસન કમાલની આ ગીત રચના

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: સાંભળો સાંભળો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે નક્ષલાલ પ્યુરીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં અને સંગીત છે ખૈયમનું.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી

0: नगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 0792-3258-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-3258-490।
1: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ અહમદવાસીની આ ગીત રચના આશા ભોસલેના સ્વરમાં।

0: અને આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી અમદાવાદ વડોદરા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ સ્થાપના સંસ્થાના 45મા સ્થાપના સમારોહમાં ઉપસ્થિત. આ પ્રસંગે તેઓએ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં સભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. શ્રી મોદી આજે કર્ણાટક બાદ તેલંગણા અને ગુજરાતના પ્રવાસે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદમાં 9,400 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી આજે મોડી સાંજે જામનગર પહોંચશે અને આવતીકાલે સોમનાથમાં સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લેશે. ચેન્નઈમાં તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજય આજે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો. નાગાલેન્ડ સરકારે રાજ્યમાં વાહનો પર ધર્મ આધારિત, એનજીઓ સંબંધિત અને અન્ય અનધિકૃત સૂત્રો, સ્ટીકર, ઓળખ અને ઓળખકર્તાઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂક્યો. ચોટીલાના નાયબ કલેક્ટરે સુખભાદર નદીમાં ગેરકાયદેસર કાળી રેતીની ખનીજ ચોરી પકડી પાડી કુલ 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભાવનગરના ખડસલિયા સમુદ્ર કિનારે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામભણિયા ઉપસ્થિત. ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પ્રથમવાર મિક્સ માર્શલ આર્ટ સ્પર્ધાનું આયોજન. વિવિધ રાજ્યો અને નેપાળના પુરૂષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જૂનાગઢના સાસણ ખાતે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકોને એવોર્ડ વિતરણ કર્યા. વલસાડના વાપી દમણગંગા નદી નજીક 18 એકરમાં ટ્રાન્સપોર્ટ નગર બનશે. 5,000 મોટા વાહન પાર્કિંગની ક્ષમતા. ગુજરાતમાં પ્રથમ વખત આજથી 17 મે દરમિયાન એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે. અને શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત અને તેમાં સાંભળીએ કેટલાક ગુજરાતી ગીતો. કાર્યક્રમની પ્રારંભે માણીએ માધવ રામાનુજની આ ગીત રચના આરતી મુનશીના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે આરતી મુનશી અને સોમલ મુનશીના યુગલ સ્વરોમાં રમણભાઈ પટેલની આ રચના.

દોસ્તો, કાર્યક્રમમાં હવે સાંભળીએ અસિદ્ધ સાઈ અને આરતી મુનશીના યુગલ સ્વરોમાં તુષાર શુક્લાની આ રચના.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં માણીએ મિતાલી અને ભૂપેન્દ્રસિંહના યુગલ સ્વરોમાં માધવ રામાનુજની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ કાર્યક્રમ ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત તોરલની વાણી. ભજનના કલાકાર લલિતા ઘોડાદરા.
1: સંત કવયત્રી તોરલ, જેને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવયત્રી તરીકે ઓળખ આપીએ છીએ, અને એટલે જ એની વાણી, જેવી રીતે નરસિંહ મહેતાને આપણે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખીએ છીએ, એમ પ્રાચીન સમયના એટલે કે મધ્યકાલીન સમયના સંત કવયત્રી તરીકે પહેલું નામ આપણે તોરલને આપ્યું છે. તો એ તોરલની વાણી આપણે સૌ જાણીએ છીએ. અનેક ફિલ્મોમાં, અનેક કવિઓ દ્વારા કોઈ દિવસ એવો નહીં હોય, કોઈ ભજનનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં સંત જેસલ તોરલની વાણી ન ગવાતી હોય. અને એ સંત કવિયત્રીઓની વાણીમાં આપણે સંત તોરલને જ્યારે સાંભળીએ છીએ, ત્યારે સંત કવયત્રી એમ કહે છે કે હે વીરા મારા નર સચિયારા, તમે સાચું વોરો, તમે કુળને કપટ મનના મેલો, મનની માંડવીએ રૂડા દાણ ચૂકાવો, અને જમને દાણ દઈને પાછા ઠેલો. આખી મહાપંથી બીજ માર્ગી જ્યોત ઉપાસના, અને જ્યોત ઉપાસનાની સાથે જ્યારે આ વાણી ગવાતી હોય ત્યારે આપણને એની સાથે એ પાંચા સતા બારા નવા બારા, આ એક જ્યોત પરંપરા રામદેવ પીરનો પાઠ થતો હોય અને એની સાથે પણ આ જાતની સાધનાત્મક વાણી ગવાતી હોય અને એને મહાપંથ એવું નામ અપાતું હોય. પાંચા સાતા નવા બારા મોટા મુનિવરે મહાવ્રત લીધા, જ્યોતુને અજવાળે દાન રૂડા દીજીએ, અને સફળ કમાયું કીજે. તો સંત કવયત્રી આ તોરલની વાણી સાંભળીએ આપણે.

સંત નારીના માર્ગદર્શન નીચે શક્તિશાળી પુરુષ જતિ બની અને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવો આ લોકધર્મ છે મહાપંથ બીજમાર્ગ, જેમાં રૂપાદે, દેવળદે, તોરલ, લીરલબાઈ, લોયણ, અમરમા, લીરબાઈ, હુરલબાઈ, લીલમબાઈ એવા કેટલા સંત કવયત્રીઓ આપણે ત્યાં થયા છે અને એમણે પોતાની અનુભવ વાણી પોતાના ભજનોમાં મૂકી છે. મહાપંથમાં તો નારીને જ ગુરુ માની અને શિષ્ય ભાવે એની દીક્ષા લઈ અને પછી જ અધ્યાત્મના ક્ષેત્રમાં ડગલા માંડી શકાય છે. સંત કવયત્રી તોરલ એટલે જ કહે છે, હૈડા હાલોને અંજારી બોલાવે છે, વારંવાર એ હાલો હાલો મળવાને જાય એમ કહીને એ બધા જ મુમુક્ષુ જીવોને બોલાવે છે કે હાલો જેસલપીરની યાત્રા કરવા માટે આવો, એવા ભાતા લેજો સંગાત, ભક્તિનું ભાતું લઈ અને તમે સૌ આવજો. અને આ રીતે સંત કવયત્રી સમસ્ત માનવ જાતને

0: આપ સાંભળી રહ્યા હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: શ્રોતા મિત્રો, આપણા આ અમૂલ્ય ધરોહર સમાન આ સર્વે મહિલા સંતોની ગૂઢ વાણીને સરળ ભાષામાં પ્રસ્તુત કરવામાં આવી તે ખરેખર સરાહનીય છે, અને તેને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું તો તે ખરેખર સાર્થક ગણાશે. આશા છે કે આપને આ કાર્યક્રમ ચોક્કસ ગમ્યો હશે. હવે આજના વિચાર વિમર્શમાં આજે વિશ્વ માતૃ દિવસ નિમિત્તે કરીએ માતૃવંદના. માતૃવંદનાની વાતના આરંભમાં જ કવિ બોટાદકરની આ રચના યાદ આવે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કેટલું મધુર અને યથાર્થ ગીત છે. આમ તો માતૃવંદના માટે કોઈ એક દિવસ પર્યાપ્ત નથી, દરેક દિન માના વંદન અને પૂજન માટે જ છે, કારણ કે આપણું અસ્તિત્વ આપણી જનનીના કારણે જ છે. સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારથી તેનું વ્યક્તિત્વ અને તેના અસ્તિત્વનું ધ્યેય બદલાઈ જાય છે. માતા એ માત્ર શબ્દ નહીં, જાણે કે આખું બ્રહ્માંડ છે. માતા એ પ્રેમ છે, મમતા છે, ત્યાગ છે, કરુણા છે અને અનંત આશીર્વાદનું સ્વરૂપ છે. બાળકના જન્મ બાદ મળતા પ્રથમ સ્પર્શમાં સુરક્ષા, સ્નેહ અને જીવનનો પ્રથમ પાઠ અનુભવાય છે. 9 માસ બાળકને ગર્ભમાં ધારણ કરવાથી માંડી તેના જન્મ ઉછેરમાં અનેક કષ્ટોનો સામનો માતા કરે છે. જન્મ પછી બાળકના હાસ્યમાં તેનું કષ્ટ ભૂલી પણ જાય છે. બાળકના હાસ્યમાં માનું હૃદય આનંદિત થઈ જાય છે અને તેના દુઃખમાં તે કંપી ઉઠે છે. માનો પ્રેમ તેના સંતાનો માટે એક સરખો અને અવિરત વહે છે. કોઈ પણ સંજોગો કે પરિસ્થિતિઓ તેના નિસ્વાર્થ પ્રેમને ઘટાડી શકતા નથી. એટલે જ કવિ કહે છે ને કે ગંગાના નીર તો વધે ઘટે રેલોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી

નહીં જડે રે લોલ. માં જીવનની પ્રથમ શિક્ષિકા છે, જે બોલવા ચાલવાથી માંડી જીવનના તમામ ક્ષેત્રોમાં કઈ રીતે સફળ થવું તે શીખવે છે. આપણી સંસ્કૃતિમાં માતા પિતાને દેવતુલ્ય સ્થાન આપવામાં આવ્યું છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. રામાયણમાં શ્રીરામને માતા કૌશલ્યાના આશીર્વાદ જીવનનું મોટું બળ આપે છે, તો મહાભારતમાં કુંતી માતાએ પોતાના સંતાનોને ધર્મ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા આપી હતી. ઇતિહાસમાં પણ માતૃપ્રેમના અનેક દ્રષ્ટાંતો પ્રાપ્ત થાય છે. પુતળીબાઈ તરફથી મળેલા સંસ્કારોના આધારે મોહનદાસથી મહાત્મા સુધીની યાત્રા ગાંધીજી પાર કરી શક્યા. છત્રપતિ શિવાજીના જીવનમાં માતા જીજાબાઈનું સ્થાન અતિ મહત્વનું હતું. તેમણે શિવાજીમાં સંસ્કાર, શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું સિંચન નાનપણથી જ કર્યું હતું. એટલે જ કહેવાય છે ને કે એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. માં તે માં, બીજા બધા વગડાના વા. ગોળ વિના મોળો કંસાર, તો માં વિના સૂનો સંસાર. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આવા અનેક વાક્યો આપણે વારંવાર સાંભળીએ છીએ અને જીવનભર તેના ગહન અર્થને અનુભવતા રહીએ છીએ. માં એ પરિવારનો એક સભ્ય નહીં પણ આત્મા છે, જે સવારથી લઈ રાત્રિ સુધી પોતાના આરામ, સ્વપ્નો, ઈચ્છાઓનો ત્યાગ કરી પરિવારને સુખી બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. તેના હાથની રોટલીનો જાદુ દુનિયાની કોઈ મોંઘીદાટ રેસ્ટોરન્ટની રસોઈમાં નથી હો. તેના ખોળામાં જે આનંદ અને શાંતિ મળે છે તે દુનિયાના કોઈ ખૂણામાં નથી, બરાબર ને? આથી જ કવિ દલપતરામ કહે છે, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખ તું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં તું. આધુનિક યુગની દોડધામમાં બાળકો કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે, ત્યારે તેમને માતા પિતા સાથે સમય વિતાવો પણ મુશ્કેલ લાગે છે. પણ એ યાદ રાખવું જોઈએ કે માતા પિતા વૃદ્ધ થાય છે, તેનો પ્રેમ નહીં, તેનો આદર માત્ર એક દિવસ નહીં જીવનભર થવો જોઈએ. તેના ત્યાગને સમજવો, તેની લાગણીઓને માન આપવું, તેમની સેવા કરવી, એ જ ખરેખર તો સાચી ભક્તિ છે. તો આજના દિને એ સંકલ્પ કરીએ કે માતા પિતાને થોડો વધુ સમય આપી તેના ચહેરા પર સ્મિત રાખવાનો હંમેશા પ્રયાસ કરીશું. કારણ કે દુનિયામાં કદાચ બધું ફરીથી મળી શકે, પણ માતા પિતા ફરીથી મળતા નથી. તેઓ ઈશ્વરની શ્રેષ્ઠ ભેટ છે, ખરું ને? તો આ વિચાર સાથે કાર્યક્રમ સંપન્ન કરીએ તે પહેલા સાંભળીએ આ અમર રચના.

વાહ, ખરેખર માતૃવંદનાનું આ અમર ગીત આજે પણ આપણી આંખો ભીની કરી જાય છે. તો આ સાથે જ કાર્યક્રમ કેવો લાગ્યો તે અંગેના આપના પ્રતિભાવો ચોક્કસ પાઠવશો. આપના પ્રતિભાવો આપ પત્રો અને ઈમેલ દ્વારા પાઠવી શકો છો. અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1:05 અંગ્રેજીમાં સમાચાર.

0: મોદીએ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપની જીત તેમની સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી રાષ્ટ્રીય નીતિને સમર્થન મળી રહ્યું હોવાનો પુરાવો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો રાષ્ટ્રના મૂળને દર્શાવે છે. આજે બેંગલુરૂમાં ભાજપના કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ એવી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો જે ઝડપથી સુશાસન પૂરું પાડે, ઉકેલો પૂરા પાડે અને દેશને આગળ લઈ જાય. તેમણે ઉમેર્યું હતું કે ભાજપ અને એનડીએ 21 રાજ્યોમાં શાસન કરે છે, જે લોકકલ્યાણ અને આપણા દેશની સમૃદ્ધિ માટે કામ કરી રહ્યા છે.
1: ભારત કી જનતા કહ રહી હૈ કે હમે સ્પીડ ચાહીએ, હમે કેમ નહીં સોલ્યુશન્સ ચાહીએ, હમે રાષ્ટ્રનીતિ વાલી રાજનીતિ ચાહીએ. સાથીઓ, આજ પૂરા કા પૂરા દેશ ભાજપા કી રાષ્ટ્રનીતિ કે સાથ કદમ સે કદમ મિલાકર ચલ રહા હૈ. ઓર કર્ણાટકા તો હમેશા સે હી બીજેપી કે લિયે ઉર્જા કા કેન્દ્ર રહા હૈ.
0: કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રધાનમંત્રીએ આરોપ લગાવ્યો કે સંસદમાં મહિલાઓ માટે 33% અનામત સુનિશ્ચિત કરનારા નારી વંદન સમાધાન બિલ સામે મતદાન કરીને મહિલાઓ સાથે દગો કર્યો છે. પ્રધાનમંત્રીએ લોકોને રાષ્ટ્રીય વિકાસ માટે કામ કરવા અને અમેરિકા ઈરાન યુદ્ધ જેવા ભૂરાજકીય વિકાસ દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે એક થવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આજે સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂરા થવાના અવસરે સોમનાથ જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહમાં ભાગ લીધો. તેમણે આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે નવનિર્મિત ધ્યાન મંદિરનું પણ ઉદઘાટન કર્યું.
1: યે શહેર સોફ્ટવેર ઓર સર્વિસિસ કે લિયે દુનિયાભરમાં જાના જાતા હૈ, લેકિન ભારત કી સાંસ્કૃતિક પહેચાન, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિક ચેતના કો ભી ઇસ શહેરને નઈ ઊંચાઈ દી હૈ. ધ્યાન પ્રાણાયામ ભારત કે સંસ્કારો કા અભિન્ન હિસ્સા રહે હૈ. આ દુનિયાભર કે લોગ ભારત કે ઇન આધ્યાત્મિક સંસ્કારો સે પ્રભાવિત હૈ.
0: શ્રી મોદી આજે હૈદરાબાદમાં લગભગ 9,400 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે. તેઓ 3,175 કરોડ રૂપિયાથી વધુના કુલ પ્રોજેક્ટ્સ ખર્ચે હૈદરાબાદ પણજી ઇકોનોમિક કોરિડોર પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામનો શિલાન્યાસ કરશે. તેઓ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા સિંધુ હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી મોદી આજે રાત્રે જામનગર આવશે, જ્યાં લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે શ્રી મોદી સવારે સોમનાથ જશે અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત અમૃત મહોત્સવમાં ભાગરૂપે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ વિશેષ મહાપૂજામાં ભાગ લીધા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેના દ્વારા સૂર્યકિરણ એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી સોમવારે વડોદરા ખાતે સરદારધામ લોકાર્પણ કરશે અને જાહેરસભામાં સંબોધન કરશે. તેઓ સરદારધામ પરિસરની પણ મુલાકાત લેશે. ગુજરાતમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ

માં સોમનાથ મંદિર આધ્યાત્મિકતા અને ટકાઉ પર્યટનના વૈશ્વિક કેન્દ્રમાં વિકસિત થતી તેની આધુનિક સફરના 55 વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જેને લઈને શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી કરવા માટે સોમનાથ આવી રહ્યા છે. આ સાથે જ સોમનાથ મંદિર ભારતનું પ્રથમ નેટ ઝીરો મંદિર બનવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. ચેન્નાઈમાં તમિલ અગાઉ વૈત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયે આજે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નહેરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે શ્રી વિજયને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમની સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને તમિળ ફિલ્મ ઉદ્યોગના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વિજયને 234 સભ્યોના ગૃહમાં 120 ચૂંટાયેલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. લોકભવનની યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્યપાલે શ્રી વિજયને બુધવાર 13 મે અથવા તે પહેલા વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવાનો નિર્દેશ આપ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે શ્રી વિજયના આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ટીવીકેના વડા સી જોસેફ વિજયને તામિલનાડુના મુખ્યમંત્રીના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી દિસાનાયકે કહ્યું કે શ્રીલંકા અને તામિલનાડુ ઇતિહાસ, સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતા અને પેઢી દર પેઢી લોકો વચ્ચેના સંબંધો દ્વારા જોડાયેલા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે ગઈકાલે મિયામીમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાની સાથે પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો અંગે વાતચીત કરી. બેઠક દરમિયાન બંને પક્ષોએ ઇરાન સાથે કરાર કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અગાઉ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઇરાન વચ્ચે યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ પરિણામ આપી શક્યો ન હતો અને પાકિસ્તાન દ્વારા યોજાયેલી ચર્ચા પછી વાટાઘાટોનો બીજો રાઉન્ડ યોજાયો નહીં. બીજી બાજુ કતારીઓને ઇરાન સાથે વાટાઘાટોમાં ખાસ અસરકારક ગણાવતા અમેરિકન અધિકારીઓ સાથે મધ્યસ્થી કરવા માટે પડદા પાછળ શાંતિથી કામ કરી રહ્યું છે. ઇઝરાયેલે લેબેનોન પર અવિરત બોમ્બમારો ચાલુ રાખ્યો છે. ગઈકાલના હુમલામાં લગભગ 24 લોકો માર્યા ગયા હતા. દક્ષિણ લેબેનોન પર ઇઝરાયેલી હવાઈ અને બોમ્બમારાના હુમલાઓ વધુ તીવ્ર બન્યા છે. ઇઝરાયેલે શનિવારે દક્ષિણ લેબેનોનના 9 શહેરો અને ગામડાઓ માટે ખાલી કરાવવાનો આદેશ જારી કર્યો હતો. ત્યારબાદ દક્ષિણના અનેક વિસ્તારોમાં હુમલા કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગે ગુજરાત અને રાજસ્થાનમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક સ્થળોએ રાત્રે પણ ગરમીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. આ સાથે આગામી 7 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે મહત્વપૂર્ણ મેચો રમાશે. દિવસની પહેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ટકરાશે. મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આજે સાંજે રાયપુરના શહીદ વીર નારાયણસિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. શાંઘાઈમાં રમાઈ રહેલી વિશ્વકપ તીરંદાજીના સ્ટેજ 2માં ભારતીય મહિલા રિકર્વ ટીમે સુવર્ણચંદ્રક જીત્યો છે. દીપિકા કુમારી, અંકિતા ભગત અને કુમકુમ મોહોળની રિકર્વ ટીમે રોમાંચક ફાઇનલમાં યજમાન ચીનને 5-4 પરાજય આપ્યો હતો. અગાઉ ભારતે સેમીફાઇનલમાં 10 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાને પરાજય આપ્યો હતો. વિકાસની નીતિઓ દેશ આવકારતો હોવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના સમારોહ પ્રસંગે નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદઘાટન કર્યું. શ્રી મોદી સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે. તામિલનાડુમાં સી જોસેફ વિજયે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે અમેરિકા અને કતાર વચ્ચે ચર્ચા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પ્લે ઓફ ક્વોલિફિકેશન માટે 2 મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો, જ્યારે અન્ય મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.
આકાશવાણી

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સાંજે સૌપ્રથમ તેઓ જામનગર પહોંચશે, જ્યાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી મોદી વિશાળ જન અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા સમગ્ર શહેરને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. વાયુસેના મથકથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના તમામ માર્ગ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે. દરબારગઢ, ડીકેવી કોલેજ, બેકુનાડુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ લાઇટિંગ અને અવનવી રોશનીથી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જામનગર આને વાલે તો કલ સે હમને સબ ઘર મેં દિયે જલા કે મોદીજી કા સ્વાગત કિયા એન્ડ માહોલ જામનગર મેં એસા હૈ કે હમ ઘૂમને નિકલે તો સબ દિવાલી જેસા માહોલ થા, સબ જગહ રોશની થી ઓર યહાં પર ડીકેવી સર્કલ પે જો બેરીકેડ થા ઉસમે હમ થનગનાટ કર રહે હૈ કે યહાં પર ક્યા હોને વાલા હૈ તો સબ જગહ ઉત્સાહી ઉત્સાહ હૈ.
0: ઐતિહાસિક સોમનાથ મંદિર આધ્યાત્મિક પ્રવાસનના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે. આ મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મોદીના નેતૃત્વમાં સોમનાથ મંદિર વર્તમાન સમયમાં પોતાના સુવર્ણ યુગમાં છે. ધાર્મિક મહત્વ સિવાય સોમનાથ મંદિર પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી સ્તરે ઉભરી રહ્યું છે. તેનું લક્ષ્ય દેશના પહેલા શૂન્ય ઉત્સર્જનવાળું મંદિર તરીકે સ્થાપિત કરવાનું છે.

0: मिशन लाइफ पहल के तहत सोमनाथ मंदिर फूलों के कचरे को खाद में और प्लास्टिक कचरे को पेवर ब्लॉक्स में बदलकर स्थिरता के नए मानक स्थापित कर रहा है। इतना ही नहीं, आधुनिक सोएज ट्रीटमेंट प्लांट, वर्षा जल संचयन प्रणाली और मियावाकी वनों के माध्यम से ट्रस्ट तेजी से नेट जीरो कार्बन फुटप्रिंट की दिशा में आगे बढ़ रहा है। डिजिटल पहलों ने अब दुनिया भर के श्रद्धालुओं को घर बैठे पूजा बुक करने और प्रसाद प्राप्त करने की सुविधा प्रदान की है। वंदे भारत एक्सप्रेस और अंतर्राष्ट्रीय हवाई अड्डों जैसी विश्व स्तरीय बुनियादी ढांचे की कनेक्टिविटी के साथ ही देश और दुनिया भर से प्रतिवर्ष 97 लाख से अधिक श्रद्धालु सोमनाथ के दर्शन के लिए आते हैं। अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: प्रथम ज्योतिर्लिंग सोमनाथ महादेव मंदिरના પ્રાંગણમાં હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા સોમનાથ અમૃત પર્વના ઉત્સવના પગલે શિવભૂમિ પર ચોમેર ઉમંગ ફેલાયો છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત પુનર્નિર્મિત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે ધ્વજપૂજા અને મહાપૂજા પણ કરાશે।
2: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે। સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડક કરતબો પણ દર્શાવાશે। ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા। આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી। મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ।
1: વલસાડના વાપી શહેરમાં દમણગંગા નદી નજીક 18 એકરમાં પરિવહન નગર તૈયાર કરાશે। 5,000 મોટા વાહન પાર્ક થઈ શકે તેવી તેની ક્ષમતા હશે। વાપી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC દ્વારા આ માટે જમીનની ફાળવણી કરવામાં આવી છે। આ અંગે નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે આ નગર તૈયાર થતાં વાપીમાં પરિવહન નગરનો પ્રશ્ન કાયમી રીતે ઉકેલાઈ જશે અને તેનાથી વાપીના ઉદ્યોગો અને પરિવાહકોને લાભ થશે। આ નગરનું નિર્માણ કાર્યનો ઝડપથી પ્રારંભ થશે। જૂનાગઢના સાસણ ખાતે આંતરરાષ્ટ્રીય સર્જનાત્મક પુરસ્કાર સમારોહ યોજાયો। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીના હસ્તે રંગમંચ ભૂમિના તેમજ ડિજિટલ સર્જકો, સંગીત અને તેમજ સિનેમા ક્ષેત્રના સર્જકોને 24 જેટલા પુરસ્કાર અપાયા હતા। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 14મી તારીખ સુધી કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણલહેરની ચેતવણી જાહેર કરવામાં આવી છે। સત્તાવાર યાદી મુજબ કચ્છ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરતમાં આજે હીટવેવની સંભાવના છે। દરમિયાન રાજ્યમાં આજે સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કંડલા વિમાન મથક અને રાજકોટમાં નોંધાયું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યાના અહેવાલ છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
3: હવે આપ સાંભળશો ઓપરેશન

0: मन चाहेगी।
1: मन चाहेगी।
0: मन चाहेगी।

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की।

0: उत्तर दूसरा आदमी।
1: अरे चल कहीं दूर निकल जाए।
0: 1981 बसेरा।

0: મિત્રો, હમણાં જ આપ વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ માણી રહ્યા હતા અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: देवादिदेव महादेव नु प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ भारतनी अजय सभ्यता नु प्रतीक 1000 वर्षो ना विनाशकारी प्रहारो छता सोमनाथ आजे आपणा आत्मसन्मान अने साहसनी जीवंत प्रेरणा बनीने अड़ीखम उभू छे। 75 वर्ष पहला लोखंडी पुरुष सरदार पटेले संकल्प लीधो सोमनाथ ना नवनिर्माण नो, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે। આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ। 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: સહત

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: સહત

0: ચાલીની ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.
1: દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી પર છાયા ગીત કાર્યક્રમ કે લિયે કીજીએ થોડા સા ઇંતજાર.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન

ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઉભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ

દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 5:30 થઈ રહી છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે રેડિયોની જાદુઈ સફર. વક્તા છે જાદવ હિતેન્દ્ર, પ્રવક્તા મંસૂરી સદફ, અને સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

0: તો યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો સાથીઓ, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સુંદર મજાના ટોપિક વિશે વાત કરવાની છે. મિત્રો, આજે આપણે એક જાદુઈ સફર પર જવાનું છે. જાદુઈ સફર એટલે કોની સફર? રેડિયોની સફર. તો સાથીઓ, આજે આપણી સાથે રેડિયોની જાદુઈ સફર વિષય પર જાદવ હિતેન્દ્ર વાત કરવાના છે, જે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. તો ચાલો મિત્રો, હવે આપણે તેઓને સાંભળીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પણ એ પહેલા તમે આંખો બંધ કરીને એક અવાજ, એક ઘટના યાદ કરો કે સવારના 6:30 વાગ્યા હોય, રસોડામાંથી સરસ મજાની ચાની સુગંધ આવતી હોય, પપ્પા છાપું વાંચતા હોય, અને ઘરના ખૂણે એક લાકડાના કેબિનેટ જેવા બોક્સની અંદર એક રેડિયો મૂકેલો હોય, અને તેમાં અવાજ આવતો હોય કે આ આકાશવાણી છે. આ એક સરસ મજાનો અનુભવ છે મિત્રો. તે વખતે તો આ માત્ર એક અવાજ નહોતો, પણ એ આખા ઘરની ચેતના હતી એમ. હવે હું મારા અનુભવની વાત કરું ને, તો જ્યારે હું નાનો હતો ત્યારે આ સવારની શરૂઆત કંઈક અલગ જ થતી હતી એમ, કે સૂરજ દાદાએ માંડમાં નાખો ખોલી હોય, આકાશમાં લાલાશ હોય, પક્ષીઓનો સરસ મજાનો કલરવ સંભળાતો હોય, અને આવા શાંત વાતાવરણની અંદર કોઈકના ઘરની ડેલી હતી કે ખેતરના શેડેથી એમ અવાજ આવે કે આરાધના, ભવસાગરના મોતી, ભજન કાર્યક્રમ. આના પછી જો ગોધરા વિસ્તારની અંદર હોય, બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે, આવું સાંભળવા મળે અને પછી આકાશવાણીના સમાચાર સાંભળવાની આપણને આતુરતા હોય, અને ત્યારબાદ આખી રૂપરેખા સાંભળવાની, મારા માટે તો એક નોસ્ટાલ્જિયા ઇમોશન્સ હતા કે જે ગામડાની આ રેડિયોવાળી સવારમાં જે શાંતિ અને તૃપ્તિ મળે ને, એ આજના મોંઘા સાઉન્ડ સિસ્ટમમાં તો ક્યાંય નથી. તો ગામડાની એ સવાર, એ ભજનો, એ બધી યાદોની વાતો સાંભળીને જરૂરથી તમારા ચહેરા પર સ્મિત તો આવી જ ગયું છે. પણ દોસ્તો, તમે કદાચ વિચારતા હશો કે આજે અચાનક હું આ જૂના રેડિયોની વાતો લઈને કેમ બેસી ગયો છું, શું કામ હું તમને આ જૂના રેડિયો સ્ટેશન યાદ કરાવી રહ્યો છું? એનું કારણ એ જ છે કે જે અવાજે આપણને આંગળી પકડીને આપણને મોટા કર્યા છે. આકાશવાણીને ભારતમાં આ વર્ષે 90 વર્ષ પૂરા થયા છે. જી હા, 9 દાયકા. આ 90 વર્ષમાં દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ. માણસ ચંદ્ર પર પહોંચી ગયો. વિજ્ઞાન ક્ષેત્રે, તબીબી ક્ષેત્રે, ઔદ્યોગિકરણ ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે દુનિયા કેટલી બધી આગળ વધી ગઈ છે. અને ટેકનોલોજીમાં વાત કરીએ ને, તો છેલ્લા 30-35 વર્ષમાં તો દુનિયાએ હરણફાળ ભરી છે. પત્રોની જગ્યાએ ઇમેલ્સ આવી ગયા, ટેલિફોન્સની જગ્યાએ ફોન્સ આવી ગયા, અને ફોન્સની જગ્યાએ હવે તો સ્માર્ટફોન્સ આવી ગયા. પણ આ રેડિયો એ આજે પણ એવો જ અડીખમ ઊભો છે. 90 વર્ષથી આ અવાજ આપણી સંસ્કૃતિનો સાક્ષી રહ્યો છે મિત્રો. આ 90 વર્ષ, આ 90 માત્ર આંકડો નથી, પણ 90 વર્ષનો ભરોસો છે જે ક્યારેય તૂટ્યો નથી. તેથી 21મી સદીમાં જ્યાં આપણે આટલા બધા આગળ વધી ગયા છીએ, ત્યારે આપણે એક પળ થોભીને એ જૂના સાથીનો આભાર માનીએ જેને ક્યારેય આપણો સાથ નથી છોડ્યો. આજે રેડિયોના આ 90મા જન્મદિવસે ચાલો આપણે બધા ફરી એકવાર યાદોના સૂરોની દુનિયામાં ડૂબકી લગાવીએ. તો ફરીથી કલ્પના કરો કે વર્ષ 1936નો એ જમાનો છે. અંગ્રેજોનું શાસન હતું, કોઈ ઇન્ટરનેટ નહોતું, કોઈ ટીવી નથી, કોઈ પણ સ્માર્ટફોન્સ નહોતા, અને એ વખતે એક નવો અવાજ ગુંજ્યો જેનું નામ હતું ઓલ ઇન્ડિયા રેડિયો. હવે ત્યારે તો રેડિયો એટલે કેટલી મોટી વાત એમ, કે આખા ગામમાં એક રેડિયો હોય ને, અને એને રાખવા માટે એક સ્પેશિયલ લાકડાનું કબાટ હોય, એને તો સોનાની જેમ સાચવતા એમ, અને એનો એન્ટેના સેટ કરવો એટલે મંગળ ગ્રહ ઉપર રોકેટ મોકલવા જેવું અઘરું કામ. એક જણ એન્ટેના ફેરવતો હોય, બીજો નીચેથી બૂમો પડતો હોય કે હા નેટવર્ક આવ્યું, હા અવાજ આવ્યો, અવાજ નથી આવતો, અને આ બધી માથાકૂટની વચ્ચે કોઈ ખરબચડો અવાજ સંભળાઈ જાય ને, તો આખું ગામ રાજી રાજી થઈ જાય કે હા હવે એન્ટેના આવશે. અને ગર્વ તો એ જ વાતનો છે કે આ રેડિયોએ ભારતનો ઇતિહાસ પડે પડ જીવ્યો છે. 1947ની અડધી રાત્રે આખો દેશ આઝાદીની રાહ જોતો હતો, ત્યારે રેડિયો જ હતો જેને ઘર ઘર સુધી આઝાદીનો એ પહેલો શ્વાસ પહોંચાડ્યો. જ્યારે સરહદ પર યુદ્ધ થતું ને, ત્યારે આખું દેશ રેડિયો પાસે કાન ધરીને બેસી જતું, જેને રેડિયો આપણને આશ્વાસન આપતો હોય કે ગભરાશો નહીં, હું બેઠો છું ને. એક એવો યુગ કે જ્યાં રેડિયો કોઈ ગેજેટ નહોતું, પણ પરિવારનો એક સભ્ય હતો. એ જમાનામાં કોઈ ઇન્સ્ટાગ્રામ નહોતું, કોઈ ફેસબુક નહોતું, ન કોઈ વોટ્સએપ હતું, બસ માત્ર એક અવાજ હતો જે કાનથી સીધો

0: લોકોના દિલ સુધી પહોંચતો હતો. જ્યારે ટીવીના પડદા રંગીન હતા ને ત્યારે રેડિયો આપણી કલ્પનાઓમાં રંગો ભરતો હતો. ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા આપણે વિચારતા વિચારતા એવા ઇમેજિનેશનમાં જતા રહીએ ને કે આપણને ક્રિકેટનું ગ્રાઉન્ડ દેખાવા માંડે, પ્લેયર દેખાવા માંડે. ઘણીવાર આપણને કોઈ મનગમતું ગીત વાગે ત્યારે આપણે શું કરીએ, એનું વોલ્યુમ થોડું વધારી દઈએ અને રેડિયો પાસે બેસી જઈએ અને ગીતના શબ્દોને પીવા માંડીએ. હવે આ જે સુખ હતું એ આજની પેઢીને તો નહીં જ સમજાય એમ, કારણ કે અત્યારે તો પ્લેલિસ્ટમાં ગમે તે ગીત વગાડી શકીએ છીએ. પણ જ્યારે ઘણી બધી રાહ જોયા પછી આપણું મનપસંદ ગીત વાગતું હોય તો એની તો કંઈક અલગ જ મજા હોય.
1: તો સાથીઓ, આપણી સાથે જાદવ હિતેન્દ્રભાઈએ રેડિયોની જાદુઈ સફર વિશે ખૂબ જ સરસ વાત કરી. તેઓ આગળ પણ આપણી સાથે વાત કરશે, પરંતુ તે પહેલાં કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો દોસ્તો, એક સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે ફરીથી રેડિયોની જાદુઈ સફરમાં ખોવાઈ જઈએ.
1: હવે રેડિયો એક આખો મનોરંજનનો ખજાનો છે મિત્રો. આજે તો આપણી પાસે ઓનલાઈન મ્યુઝિક એપ્સ છે, તે વખતે રેડિયો જ આપણો એકમાત્ર થિયેટર હતો. અને મિત્રો, એ મનોરંજન પણ કેવું હતું કે એમાં કશું દેખાતું નહોતું, છતાં પણ બધું જ આપણી નજર સામે તરી આવતું હતું. અવાજની દુનિયાના એ સિતારાને યાદ કરીએ તો આપણને જાદુઈ અવાજ કેમ ભૂલી શકીએ, કે અમીન સયાની, બીના કા ગીતમાલા શરૂ થાય અને બહેનો ઓર ભાઈઓ બોલવાની જે એમની એક અદ્ભુત સ્ટાઇલ હતી, એક કળા હતી, એ સાંભળીને તો આખું ભારત રોમાંચિત થઈ જતું. અને કયું ગીત પહેલા નંબર પર આવશે, કયું ગીત છેલ્લું છે, આ બધું તો આઈપીએલની ફાઇનલ મેચ હોય ને એવી ઉત્તેજના હતી. એમ લોકો છે ને નોટબુક લઈને બેસી જતા અને ગીતોના લિસ્ટ બનાવતા. આ મનોરંજન આપણને એક પ્રકારની ધીરજ પણ શીખવતું એ જમાનાની અંદર. હવે ગીતોની વાત આવી તો તમને ખબર જ હશે ફરમાઈશનો ક્રેઝ. અરે એ ઝુમરી તલૈયાથી આવતા પત્રો, હે, લોકો પોતાના મનગમતા ગીત માટે મહિનાઓ સુધી રાહ જોતા હતા. અને જ્યારે રેડિયો પર બોલાય કે આ ગીતની ફરમાઈશ આ ગામના ભાઈએ કરી છે, ત્યારે ભાઈને એવી ફિલિંગ આવતી કે એ સેલિબ્રિટી હોય એમ, અને એવો અહેસાસ થતો કે અમૂલ્ય કિંમત એમને કોઈ મળી છે. રેડિયોની અંદર નાટકો પણ જોવા મળતા હોય છે. ગીતની વાત કરી તો પછી એન્ટ્રી થાય ગાયકોના શહેનશાહ. રેડિયો થકી આપણને જે ગીતકારોને આપણે ઓળખીએ છીએ કે શહેનશાહ મોહમ્મદ રફી સાહેબ, એમનો મખમલી અવાજ રેડિયોના સ્પીકરમાં એવી રીતે બોલાય ને કે આખું વાતાવરણ રેલાઈ જાય એમ, સુરીલું થઈ જાય. પછી કિશોર કુમારની મસ્તી, એમનો જે યોડલિંગ વાળો અવાજ, આ એક રેડિયોમાં અલગ રીતે સંભળાતો હતો. રેડિયોમાં જાદુ વિખેરી નાખે ને એવા અવાજો હતા. પછી મુકેશજીના અવાજમાં જ્યારે દર્દભર્યા ગીતો ગવાતા હોય ત્યારે આખો ગામ આમ આખો દિવસ ઇમોશનની અંદર જીવતા હોય, બરાબર. અને લતા મંગેશકર, આશા ભોસલે, આ બધા ગીતોની એટલી બધી ડિમાન્ડ હતી ને કે એ વખતે પોસ્ટ ઓફિસમાં પત્રોના થપ્પા લાગી જતા હતા. રેડિયોની અંદર નાટકો પણ થતા હોય છે. નાટકો પણ કેવા કે અહીં તો ખાલી માત્ર આપણને અવાજ જ સંભળાય, કે બારનું ખુલવાનો અવાજ આવે, પગરખાનો અવાજ આવે, ડાયલોગ બોલવાનો અવાજ આવે,

0: અને આવું કરતા કરતા આપણા મનની અંદર એક આપણી જ એક ફિલ્મ એની અંદર જોવા મળે. આપણે જે ફિલ્મ બનાવી લેતા અને આપણે જે ચહેરા બનાવી લેતા કે મહાનાયક આવો દેખાતો હશે. રેડિયો એટલે જ્ઞાનનો ગુંજતો જ્ઞાનકોશ, જેમ કે સમાચાર છે, હવામાન છે, ખેતીવાડી છે, આ બધા પ્રશ્નોનું નિરાકરણ પણ લોકો રેડિયોમાંથી જ મેળવતા હતા. રેડિયો પરની ક્વિઝ છે કે તેમાં જવાબ આપવા માટે ઘણીવાર પરિવારની અંદર પણ રસાકસી થતી હતી, એમ કે કોણ પહેલો જવાબ આપે. પછી વિજ્ઞાન પત્રિકા, જ્ઞાન વિજ્ઞાનના કાર્યક્રમો પણ રેડિયોની અંદર જોવા મળતા હતા. રેડિયો પર થતું નવલકથાનું પઠન, કવિ સંમેલન થાય, ત્યારે ઝવેરચંદ મેઘાણીથી લઈને મુનશી પ્રેમચંદ સુધીના સાહિત્યકારોના વિચારો લોકોના લોહીની અંદર ભળી જતા. લોકોમાં પણ સંસ્કૃતિ પ્રત્યેની લાગણી જગાવનાર એ રેડિયો જ હતો. વર્તમાન પ્રવાહ કે દેશ દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે, એટલે અર્થતંત્ર ક્યાં જઈ રહ્યું છે, આ બધી ઊંડી સમજ રેડિયોની ચર્ચાઓ દ્વારા જ મળતી. ચર્ચાનો વિષય, સામયિક, આ બધા કાર્યક્રમો સાંભળીને છેવાડામાં રહેલા ગામડાનો માનવી પણ રાજનીતિ ઉપર ગંભીર ચર્ચા પણ કરી શકતો હતો. આ એક રેડિયોની જ કમાલ છે. તો મિત્રો, વાતો તો ખૂટે તેમ નથી, કારણ કે આ 90 વર્ષનો કોઈ ઇતિહાસ માત્ર ઇતિહાસ નથી, આ તો આપણી જિંદગીની એક સફર છે. અંતમાં એટલું જ કહીશ કે આજે દુનિયા 5G અને AIના યુગમાં તો પહોંચી જ ગઈ છે, આપણા હાથની અંદર મોંઘા સ્માર્ટફોન્સ છે. પણ મિત્રો, જ્યારે એકલતા ઘેરી વળે ને ત્યારે આજે પણ રેડિયો પર વાગતું કોઈ જૂનું ગીત આપણને વાલથી હાથ પકડીને આપણી મનગમતી યાદોમાં લઈ જાય છે. આ જ તો રેડિયોનો જાદુ છે. રેડિયો એ માત્ર કોઈ ઇલેક્ટ્રોનિક બોક્સ નથી, એક અવાજ છે જે આપણી માટીનો છે, આપણા સંસ્કારોનો છે અને આપણા દેશના ધબકારાનો છે. 90 વર્ષ પહેલાં જે સફર શરૂ થઈ હતી એ આજે પણ એટલી જ તાજી છે. કદાચ રેડિયોનું રૂપ બદલાયું હશે, કે પહેલાં લાકડાનું કેબિનેટ હતું, પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું, પછી મોબાઈલ, અને પછી મોબાઈલની એપ્લિકેશનની અંદર આવી રીતે રેડિયો બદલાયો છે. પણ મિત્રો, એની પાછળ રહેલો ભાવ છે ને એ ક્યારેય નથી બદલાયો. તો ચાલો આ 90 વર્ષના વર્ષગાંઠમાં આપણે જાદુઈ અવાજને ફરી એકવાર સન્માન આપીએ. અને આજે જો તમારા ઘરમાં કોઈપણ ખૂણામાં રેડિયો પડેલો હોય ને તો મિત્રો, એને પહેલાં જોજો. જો ધૂળ લાગી હોય ને તો ખંખેરજો, એની નોબ ફેરવજો અને ફરી એકવાર એ ખરબચડા અવાજ પરથી નીકળતા મધુર સૂરને સાંભળજો. કારણ કે દ્રશ્યો તો કદાચ ભૂસાઈ જશે, પણ આ રેડિયોનો અવાજ એ હંમેશા આપણી સાથે જીવતો રહેશે.
1: તો સાથીઓ, આજે આપણી સાથે જાદવ હિતેન્દ્રભાઈએ રેડિયોની જાદુઈ સફર વિશે ખૂબ જ સરસ વાત કરી. તો ચાલો મિત્રો, આપણે હવે એમની સાથે થોડી વાતો કરી લઈએ. તો હિતેન્દ્રભાઈ, શું તમે રેડિયો સાંભળો છો?
0: હાલમાં તો યુવાન કેવો છે કે રેડિયોથી વિખૂટો પડી ગયો છે, પણ જ્યારે સમય મળે છે ત્યારે હું અચૂક સાંભળું છું.
1: રેડિયો સાંભળવાની કેવી મજા આવે નહીં?
0: હા, એ તો છે. એની સાથે ઘણીવાર નાનપણની યાદો પણ જોડાયેલી છે મારી. તો રેડિયો સાંભળવાથી એક મને તો અદ્ભુત આનંદ મહેસૂસ થાય છે.
1: ખૂબ જ સરસ. તો હિતેન્દ્રભાઈ, આપણે જોવા જઈએ તો જૂની પેઢીના લોકો તો ખાસ રેડિયો સાંભળે જ છે, તો આપણે શું કામ રેડિયોને ભૂલી જવો જોઈએ?
0: હા, તમારી વાત સાચી છે. રેડિયો આપણી સંસ્કૃતિ છે, તો પછી આપણે એ ધરોહરને જાળવી રાખવી જોઈએ.
1: અને મનોરંજનનું સાધન પણ છે.
0: ખૂબ જ સાચી વાત છે.
1: રેડિયોમાં જાત જાતના અને ભાત ભાતના કાર્યક્રમો આવતા હોય છે, અને એક સુંદર મજાનો કાર્યક્રમ યુવાનો માટે યુવાણી, જેમાં યુવાનોને સારી એવી પ્રેરણા મળે છે. તો હિતેન્દ્રભાઈ, તમારા મતે યુવાનોને કેવી રીતે રેડિયો સાથે જોડી શકાય અને તેઓને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય, તમે તમારા વિચારોમાં જણાવજો ને.
0: તો યુવાનોને રેડિયો સાથે જોડવા, એમને પ્રોત્સાહિત કરવા, આ ડિજિટલ યુગમાં તો એક પડકારરૂપ છે, બરાબર. અને જોવા જઈએ તો એક મોટી તક પણ છે કે રેડિયો જે છે ને યુવાનોને નવી ઉર્જા અને નવો અવાજ પણ આપતો હોય છે. ઘણીવાર આપણને પણ પ્રશ્ન થાય કે રીલ્સ અને શોર્ટ્સના જમાનામાં આ યુવાન રેડિયો કેમ સાંભળે. સાચી વાત છે, પણ જો રેડિયો એ યુવાનોને કોઈ ટેલેન્ટ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડતું હોય, કે જેમની કોઈ કલા હોય, જેમને બહાર લાવવા માટે એના જેવા કાર્યક્રમો થતા હોય, જેમ કે આ યુવાની કાર્યક્રમ છે, બરાબર, તો તેનાથી યુવાનો પ્રોત્સાહિત થઈ શકતા હોય છે. પછી પોડકાસ્ટ છે, કે આજનો યુવાન રેડિયોને રેડિયો તરીકે નહીં પણ પોડકાસ્ટ તરીકે સાંભળતો હોય છે, પોતાના પ્રશ્નો, પોતાની વાત મૂકી શકતો હોય છે. તો આવી રીતે જો થાય તો પોતાની મૂંઝવણો છે એ યુવાન રેડિયો સમક્ષ પોતાની વાત મૂકી શકતો હોય છે, અને ઘણીવાર બીજા યુવાનોની વાતો પણ આવી રીતે એકાગ્રતાથી સાંભળી શકતો હોય છે. પછી રેડિયો ઉપર કરિયર અને માર્ગદર્શનના જે વિષયો છે વધુ રીતે જો આપણે દર્શાવી શકીએ તો યુવાનો તેનાથી વધુ સારી રીતે જોડાય, તેમને સારું એવું માર્ગદર્શન મળે. પછી ઘણા કરિયર કાઉન્સિલર જે યુવાની કાર્યક્રમમાં આવીને એમનું માર્ગદર્શન આપે, તો યુવાનોને પણ સારું એવું માર્ગદર્શન અને જીવનમાં કેવી રીતે આગળ વધવું એ પણ એ જાણી શકે છે. તો રેડિયો યુવાનોને સમાજ સાથે જોડતો હોય છે, બરાબર. પછી એ વોટિંગ પ્રત્યે જાગૃતિ હોય કે પર્યાવરણ બચાવવાની વાત હોય, તો રેડિયો યુવાનને એક જવાબદાર નાગરિક બનાવવા માટે પ્રોત્સાહિત કરતો હોય છે. તો રેડિયો તેમને એવું શીખવે છે કે કુલ બનવાનો અર્થ માત્ર સ્ટાઇલ નથી એમ, પરંતુ સમાજમાં સકારાત્મક

0: બદલાવ લાવવો એ પણ એક યુવાનની જવાબદારી છે. તો એટલે જો માનું છું કે રેડિયો ભલે 90 વર્ષનો હોય પણ એનો ઉત્સાહ આજે પણ 20 વર્ષના યુવાન જેવો જ છે, અને કાલે પણ યુવાનોની સાથે હતો અને આજે પણ યુવાનોની સાથે છે અને હંમેશા રહેશે.
1: યુવા મિત્રો, આપણને હિતેન્દ્રભાઈએ ખૂબ જ સરસ વાત કરી. હિતેન્દ્રભાઈ, તમારો આભાર.
0: તમારો પણ ખૂબ ખૂબ આભાર.
1: યુવા મિત્રો, ક્યાં ખોવાઈ ગયા? તો સાથીઓ, આપણને હિતેન્દ્રભાઈએ રેડિયોની જાદુઈ સફર વિશે ખૂબ જ સરસ વાત કરી. કેવું, મજા આવી ને મિત્રો? મને એવું લાગે છે ને કે રેડિયો તો આપણો મિત્ર છે, એના જેવો સાચો મિત્ર કોઈ નહીં. આપણે એને સાથે દરેક જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને આપણે મનોરંજન પણ સારી રીતે કરી શકીએ છીએ. તો સાથીઓ, હિતેન્દ્રભાઈ આપણી સાથે ખૂબ જ સરસ વાત કરી. કેવું મિત્ર, રેડિયોની જાદુઈ સફર વિશે સાંભળવાની મજા આવી ને? તો સાથીઓ, રેડિયો સાંભળજો અને સંભળાવજો. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.
2: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
3: હેલો એફએમ ગોધરા.
4: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
2: દર રવિવારે
5: સવારે 10 કલાકે
2: આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
6: દર બુધવારે સવારે 11 કલાકે.
2: અમારો ફોન નંબર નોંધી લેશો
5: 25 27 27.
7: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
5: 252727.
2: અને ગોધરાનો STD કોડ છે 026720672.

મિત્રો, આ હતો આજનો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો રેડિયોની જાદુઈ સફર. વક્તા હતા જાદવ હિતેન્દ્ર અને પ્રવક્તા મનસુરી સદફ. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે ગવાયેલ આજ કા ગુંડારાજ ફિલ્મના આ ગીતથી.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજેય સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: ये गुलशन फूल कलियां बहार वादियां, ये मौसम खेत हरियाली पहाड़ बर्फ, ये कायनात कुछ भी नहीं,
3: कुछ भी नहीं,
2: कुछ भी नहीं. गरन में वो नहीं.
3: वो है कौन?
4: कप्तान साहब, उस लड़की का कोई नाम तो होगा.
2: नाम?

દિલ ચલે ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું કુમાર સાનુના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું હતું અન્નુ મલિકે, ગીતકાર હતા જાવેદ અખ્તર. મિત્રો, સમય અત્યારે સાંજના 6:19 અને 50 સેકન્ડ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ફિલ્મ સાજન ચલી સસુરાલનું, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરે ગવાયેલ. સંગીતકાર છે આનંદ મિલિંદ અને ગીતકાર સમીર.

0: के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે। ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી। આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો।

કુલી નંબર 1 ફિલ્મનું આ ગીત છે. અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના સ્વરે ગવાય. ગીતના શબ્દો છે સમીરના અને સંગીતકાર છે આનંદ મિલિંદ.

શ્રોત મિત્રો, સમય અત્યારે સાંજના 6:38 અને 22 સેકન્ડ્સ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમ.

0: और प्रसारण छे एफएम गोधरानुं।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે।

0: ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: જાનમ મેરી જાનમ.
2: કુમાર સાનુના સ્વરે ગવાયેલા ગીત છે ફિલ્મ મિસ્ટર બેચારાનું, જેને સંગીત આપ્યું છે આનંદ મિલિંદે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે ફિલ્મ રાજા હિન્દુસ્તાનીનું. ગાયક કલાકારો છે કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સાથીદારો. ગીતના શબ્દો છે સમીરના અને સંગીતકાર છે નદીમ શ્રવણ.

हाँ, मैंने भी प्यार किया है फिल्म नोआ गीता पे सांभळ्यू। કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે। કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે આશા ભોસલે અને સાથીદારોના સ્વરે ગવાયેલ ફિઝા ફિલ્મનું, જેને સંગીત આપ્યું છે અન્નુ મલિકે।

0: મિત્રો, આજના ગુલમોહર કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી આપકે ખાતિર ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણ, જસ્પિંદર નરુલા, કૈલાશ ખેર અને સાથીદારોના સ્વરે ગવાયેલ. આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર સમાપ્ત કરવાની આપને મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી?
2: ના, પહેલા બચત.
1: પહેલા બુટ્ટી
2: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું એમર્જન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું?
2: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
5: વહુ
6: જી, મમ્મીજી,
5: આ ઘરના થોડા નિયમો છે.
6: જેમ કે?
5: જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી.
6: તો લેવડ દેવડ?
5: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
6: ઓ,
5: જેમ કે યુપીઆઈ થી?
6: અચ્છા.
5: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
6: કયો નિયમ મમ્મીજી?
5: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
6: તમે પણ ને મમ્મીજી.
7: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સહેલી.
8: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વભ્યાસ દરમિયાન સાહસભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આજે જામનગરમાં રાત્રિરોકાણ કરશે. તેમના આગમનને લઈ મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવા

0: આપવામાં આવી છે. જામનગરમાં કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, ભાવનગર સહિત વિવિધ શહેર અને તહેનાત કરાયા છે. જામનગરમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ અંગે એક સ્થાનિકનો પ્રતિભાવ સાંભળીએ.
1: प्रधानमंत्री जी जो जामनगर में विजिट के लिए आ रहे हैं उसकी वजह से लोगों में काफी उत्साह है. हम लोग आज प्रधानमंत्री जी की झलक के लिए और रोड शो देखने के लिए जाने वाले हैं. प्रधानमंत्री जी अगर जामनगर आएंगे तो हमें उसको देख के ये माहौल देख के काफी खुशी का माहौल दिख रहा है.
0: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવતીકાલે આ ઉજવણીમાં સહભાગી થશે. ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પૂર્વાભ્યાસ દરમિયાન આજે પાયલોટના સાહસભર્યા કરતબ જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. સૂર્યકિરણ ટીમના વિંગ કમાન્ડર જન્મિત શર્માએ જણાવ્યું, સૂર્યકિરણ ટીમ હોક MK-132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં આવતીકાલે વિવિધ સાહસિક કરતબ રજૂ કરશે. અંદાજે 15 મિનિટ સુધી ચાલનારા એરોબેટિક શોમાં પાયલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ મંદિર પર વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
2: 90 મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને સોમનાથ મંદિરના શિખર સુધી લઈ જઈ મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરવામાં આવશે. સોમનાથ અમૃત પર્વ 2026ના વિશેષ અવસરે ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવા અને હવાથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધી અને પ્રભાસ ક્ષેત્રની ભૂમિમાં રોમાંચક અને દિલદડપ કરતબો પણ દર્શાવાશે. ત્યારે આજે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ તેમજ એર શોનું રિહર્સલ કરવામાં આવ્યું, જેને પગલે આકાશમાં દિલદડક દ્રશ્યો સર્જાયા. આજે સોમનાથ મંદિરના શિખર પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા પણ કરવામાં આવી. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: રાજ્યમાં ફરી એકવાર ચિત્તાની વાપસી થવા જઈ રહી છે. મધ્યપ્રદેશ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ NTCA ટીમ દ્વારા બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાને વસાવવા સત્તાવાર મંજૂરી અપાઈ છે. આગામી જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 2 નર અને 2 માદા ચિત્તાને કેન્યાથી કચ્છ લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, તેમ અમારા પ્રતિનિધિ હેમાંગ પટણીએ જણાવ્યું છે.
3: મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બનશે જ્યાં આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં કેન્દ્ર સરકાર અને નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા ચિત્તાઓને વસાવવા માટે વિધિવત મંજૂરી આપી દેવામાં આવી છે. બન્ની વિસ્તારની ભૌગોલિક સ્થિતિ ચિત્તા માટે અનુકૂળ સાબિત થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 20 કરોડના ખર્ચે ચિત્તા સંરક્ષણ સંવર્ધન કેન્દ્ર ઉભો કરવાનું પણ આયોજન છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં આશરે 90 વર્ષ જૂના સનાતન રામધામ મંદિરમાં મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. મંદિરમાં દર્શન પૂજન કરી શ્રી પટેલ મહાઆરતીમાં સહભાગી થયા અને તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના 10 દિવસના મહોત્સવના અંતિમ દિવસે શ્રી પટેલે મંદિરના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત 8મા હળપતિ સમાજના સમૂહ લગ્નોત્સવ સમારોહમાં પ્રભુતામાં પગલા માંડતા 32 નવદંપતિને આશીર્વાદ આપ્યા. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું, હળપતિ સમાજ ક્યારેય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતો, એ સંસ્કાર ગૌરવરૂપ છે. તેમણે યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન શ્રી સંઘવીના હસ્તે જરૂરિયાતમંદોને આરોગ્ય સહાયના ચેકનું પણ વિતરણ કરાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે સાસણગીરની મુલાકાત લીધી. તેમણે ખુલ્લી જીપમાં સાસણગીરમાં સિંહ દર્શન કર્યા. ત્યારબાદ શ્રી મોઢવાડિયાએ ગીર અને એશિયાટિક સિંહોના વૈશ્વિક પર્યટન વિકાસમાં સ્થાનિક પદાધિકારીઓ, હોટેલ સંગઠનના પ્રતિનિધિઓ, રહેવા માટેની જગ્યાના સંચાલકો, ટુરિસ્ટ ગાઇડ્સ તેમજ વન વિભાગના અધિકારીઓ સાથે સંવાદ યોજી તેમના પ્રશ્નો, સૂચનો અને અનુભવોને સાંભળ્યા હતા.
4: અધિકારીઓ સાથે જંગલ સફારી કરી અને એ સફારીની અંદર ખૂબ અનુભવ મળ્યો. સિંહને પણ વિહરતા જોયા. બીજી જે જીવસૃષ્ટિ છે, વન્ય પ્રાણીઓ, એ જીવસૃષ્ટિ પણ જોવા મળ્યું. અને સૌથી અહીંયા વખાણવા લાયક એ છે કે સફારીનો આખો રૂટ છે, એ રૂટ ખૂબ સારી રીતે મેન્ટેન કરેલો છે, જેથી ટુરિસ્ટને પણ કમ્ફર્ટ આવે. ને રસ્તામાં જે ટુરિસ્ટ હતા

0: રાજ્યના હતા, રાજ્ય બહારના હતા, એ બધાને પણ એના અનુભવ પૂછ્યા અને ખૂબ એ લોકોને સારો અનુભવ રહ્યો છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABIDને ફોલો કરશો. સુરેન્દ્રનગરમાંથી કાળી રીતિની ખનીજ ચોરી પકડાઈ છે. ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ભાદર ગામની સુખભાદર નદીમાં ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા દરોડા પડાયા. તપાસ દરમિયાન કાળી રેતી સહિત 71 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો હોવાનું ચોટીલાના નાયબ કલેક્ટર ST મકવાણાએ જણાવ્યું છે.
2: 120 ટન કાળી રેતી છે એ જપ્ત કરવામાં આવેલી છે. 71,32,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચિરોડા ગામના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર અને જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ આ બંને ઇસમો સામે જુદા જુદા કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
1: હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની આગાહી કરી છે. દરમિયાન મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સત્તાવાર યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં આવતીકાલે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાજકોટ અને કંડલા વિમાન મથક પર નોંધાયું છે, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં 43 ડિગ્રી, જ્યારે આ સિવાયના શહેર અને જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. ક્રિકેટ. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાતી મેચમાં હાલ ચેન્નઈની ટીમે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 169 રન કર્યા છે. પહેલા બેટિંગ કરતા રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમ તરફથી સૌથી વધારે 85 રન જોશ ઇંગ્લિશે બનાવ્યા, જ્યારે ચેન્નઈ તરફથી જેમી ઓવર્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી છે. પંચમહાલમાં એક માર્ગ અકસ્માતમાં 3 યુવકના મોત થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગોધરા રાજમાર્ગ પર આજે વહેલી સવારે દારૂણિયા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે ટક્કર થતા 3 યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ ખોટી બાજુથી પૂર ઝડપે આવતા કાર ચાલક અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતા તેમાં સવાર 3 યુવક નીચે પટકાયા હતા. 3 મૃતક દારૂણિયા ગામના રહેવાસી હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે. જામનગર શહેરને રોશનીથી શણગારાયું. પ્રધાનમંત્રી આવતીકાલે સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે. સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આજે પૂર્વાભ્યાસ દરમિયાન સાહસ ભર્યા કરતબ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં 4 આફ્રિકન ચિત્તાનું પુનર્વસન કરાશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી. અને IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ડેઝર્ટ આવી ગયું, પાપી ચેમ્પિયન હજી આવી નથી.
4: બિલ ભરતા પહેલા તો આવી જશે ને.
3: તો ગર્લ્સ શું ચાલી રહ્યું છે?
5: બિલ થઈ રહ્યું છે.
3: ચાલ તારું કાર્ડ આપ. પિન આપ.
6: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
7: પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
8: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
7: પિઝા પાર્ટી.
8: યે,
7: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
9: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ.
10: RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
7: બાય ગર્લ, ક્યાં જાય છે? સાંભળ્યું નહીં? નો શેરિંગ.
11: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત કરે છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ છે ડાયરાને. ચાલો રવિવારની આજની સાંજને વધારે યાદગાર બનાવીએ અને સાંભળીએ શક્તિદાન મોડ પાસેથી આઈ સોનલ આ લોકવાર્તા.
1: શક્તિમય સંસાર હે અને શક્તિ સર્વગાધા. આ જગતમાં અણુમાં પરમાણુમાં કણકણમાં ઝાડમાં પાનમાં એક પણ વસ્તુ એવી નથી કે જેમાં શક્તિ ન હોય. ચારણની પરંપરામાં અનેક જોગમાયાઓ જન્મી, કોઈએ ઘેડિયાની આંચ આપી

એક લોબડીના છેડાથી વૃદ્ધનારાયણને ઢાંકી શકતી હોય, અને કુરડીએ હેકણ ઘટ ગાતો નોતરા તા 9 લાખ ઈ હોય ચડાવણ હાક આ વિહોતરને વરવડી. એક કુરડીમાં આખી ફોજને જમાડી શકે એવી ચારણોની પરંપરામાં ભગવતીઓ જન્મી. રાજલ ઉદાની હોય, હોલ બુડાની હોય, કરણી મૈયાની હોય, જીવણી ધાનાની હોય, પીછળ હોયાની હોય, બુટબલડ બેચરા માલવી, બુટબલડ બેચરા બાપલ દેથાની હોય, નાગબાઈ હરજોગની હોય, કે છેલ્લી આઈ ભગવતી સોનલ હમીરની હોય. આદ્યગુરુ શંકરાચાર્ય જેણે એકેશ્વરનો સિદ્ધાંત લીધેલો, એકેશ્વરનો સિદ્ધાંત લઈ અને જેથી જગતનું પરિભ્રમણ કરતા કરતા કરતા કરતા શંકરાચાર્ય છે ઈ ગિરિકમાળાઓમાંથી નીકળવું, ચૈત્ર વિશાખનો ધોમતાપ, ઉઠી 1000 ધરતીને માથે નાખો તો ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફાટ ફૂટી અને ધાણી થઈ જાય, ત્રોપાના પાણી હુકાઈ જાય, હરણના તુંબલા તૂટી જાય, આવો કાળઝાળ તાપ પડે. જીર્ણ શરીર થઈ ગયેલું, ઝીણો ઝીણો શરીરમાં તાવ આવી ગયેલો, પછી તો પથ્થર નિંદર ન ગણે, પથ્થરનું ઓહિકું કરી અને ગિરિમાળાઓમાં આશરો લઈ અને આરામ કરવા માટે થઈને શંકરાચાર્ય પોતાના દિલને ધરતીને માથે લાંબુ કરેલું, અને એમાં લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહ, લ્યો કોઈ ગોરહનો શબ્દ તનક ભનક સુની કાન કાનમાં શબ્દ અથડાનો, અને શંકરાચાર્યએ પોતાની બાજુમાં રહેલા શિષ્યને વાત કરી કે જા ગોરહ લઈ આવ્યો, ચૈત્ર વિશાખનો તાપ છે, શરીરમાં તાવ આવ્યો છે, એટલે ગોરહ લઈ આવ્યો. ગડગડતી દોટ મૂકીને જે મયારણ ગોરહને વેચવા માટે થઈને આવેલી છે, એ મયારણની બાજુમાં જઈ અને શંકરાચાર્યના શિષ્યની વાત કરી હતી કે ગોરહ આપો, કે ગોરહ ક્યાંય લઈ જવા માટે હું નથી આપતી, જેને પીવું હોય, જેને જરૂર હોય એ અહીં આવે તો જ હું આપું, કે મારા ગુરુને તાવ આવે છે અહીંયા પહોંચી શકે એટલી શક્તિ નથી, કે તારો ગુરુ શક્તિમાં ક્યાં માને છે એટલે એનામાં શક્તિ હોય. અને ગડગડથી દોટ મૂકીને શંકરાચાર્યની બાજુમાં આવીને કે એ તો લઈ જવા માટે નથી આપતા, અને એને તો એમ કીધું છે કે તારા ગુરુ ક્યાં શક્તિમાં માને છે, શક્તિમાં ન માનતા હોય એને ગોરહ ન અપાય. અને શંકરાચાર્ય અહીં આ શબ્દ સાંભળ્યા એટલે એને મનની અંદર નક્કી કરી લીધું કે આ કહેવા વાળી કોઈ ન હોય, પણ બ્રહ્માંડ ભાંદોદરી હોય, લોભડી સિસરા ઉપરે રખીએ ગાંઠમાં ડંગોરું આવ્યું, હાલી એવી કહેવા વાળી ભગવતી હોય, બ્રહ્માંડ ભાંદોદરી હોય, કોઈ રાજ રાજેશ્વરી હોય, કોઈ મહામાયા હોય, આવું કહેવા વાળું બીજું કોઈ ન હોય, પણ એને તો મારી ચર્મ શક્ષુ બંધ થઈ ગયેલા, આંખના અંદરના કબાટ ઉઘાડી દીધા છે અને શંકરાચાર્ય

अंतरियम गड़गड़ती दोट मुकी अने मयारन्ना चरण स्पर्श करीन कीधुं तुं के हे मां न तातो न माता न बंधु न दाता न पुत्रो न पुत्री न जानामि दानम न च ध्यान योगम गतिस्वम गतिस्वम तमेका भवानी। आमां हूँ कांई नथी जाणतो, दान नथी जाणतो, पुण्य नथी जाणतो, हे मां तू ज मारुं शरण स्थान छो। आद्य गुरु शंकराचार्य ने बुद्धिना पोटला जगदंबाना शरणमां मूकी देवा पीड्या छे। शक्ति थी कोई पर नथी एवी एक मां भगवती नी आज मारे वात करवी छे કે જે ભગવતી એમ સંસારના ભારત વર્ષમાં એક ખોબા જેવડા ગામની અંદર જન્મ લઈ અને સમાજના હિતના જે કાર્ય કર્યા છે અને માએ જે પરચા આપ્યા છે એની થોડીક વાત કરવી છે। દરવો ગિરનાર સોરઠ ધરામાં સચરો અને ના ચડ્યો ગઢ ગિરનાર, આ તો નાયો ન દામો રેવતી પછી એનો હેડે ગયો અવતાર, આ તો સોરઠ ધરામાં સચર્યો અને ના ચડ્યો ગઢ ગિરનાર। એવો ગરવો ગિરનાર માં ભગવતી અંબાજીના જ્યાં બેહણા છે, નવનાથ અને સિદ્ધોના જ્યાં, ચોરાસીના જ્યાં બેહણા છે, દામોદર કુંડ જ્યાં આવેલો છે અને ભક્ત નરસૈયાની જે ધરતી છે એ ગરવો ગિરનાર, અને ગરવા ગિરનારની બાજુમાં કેશોદની બાજુમાં એક પંખીના માળા જેવડું મરડા નામનું ગામ। કેસોરઠ ધરામાં શોભતું ગોકુળ સરખું ગામ છે, એ આઈ સોનલ ગવતરા મારી મઢડા મઈ મુકામ છે। અમીર બાપુ મોડ કરી અને ભક્ત જીવન જીવતો એક ચારણ જે છે, બંને દંપતીનું ભક્તિપરાયણ જીવન છે, આશરે કોઈ આવે આગંતુક આવે તો એને રોટલો દે અને ભગવાનના ભજનમાં સમય વ્યતીત કરે, પણ પરમાત્મા એ ખેર માટીની ખોટ રાખી દીધી છે। બાડો બેરો કે બોબડો જાગર પુત્ર ન હોય, સંસારના મેણા છે એ કોરી ખાય છે માણસ, વહમું બહુ અમીર બાપુ લાગે। ફરતા ફરતા ફરતા ફરતા રૂડી અને રડિયામણી, આ તો હળિયાળી ને હેતાળ, આ ચારણ ગીર નથી છોડવી તારા પશુને પાછા વાય, એવી ગરવી ગીર ફરાકળિયાનો તુલસીશ્યામની બાજુમાં ને, અને રાણા ગઢવીની દીકરી ભગવતી આવી ફોનબાઈ રહી છે, એના શરણમાં જઈ અને હમીર બાપુ મોડ છે માની સેવા કરે, ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે, માતાજીની આરતી ઉતરે હવાર ખાંજ, આગંતુકો આવે ખદાવત આલે, બટકો રોટલું દે અને બને એટલી સેવા હમીર બાપુ કરે છે। પણ છેલ્લે હમીર બાપુ મોડે નક્કી કરેલું કે હવે આ જીવન જીવીને શું કરવું, સંસારમાં મારા જીવનમાં સંતાન સુખ નહીં, કહેવાય છે કે થોડો સમય પસાર થયો માં હોનબાઈની બહુ સેવા કરી, અને આ તો એ ભગવતી હોનબાઈ હતી ફરાકળિયાના નેહની માં હોનબાઈ, કે રસુલ ખાન નવાબની સામે જેથી મહવાળીનો પ્રશ્ન ઉભો થયો અને તેથી ભગવતી નીકળી હતી ભાઈ, જયતી જય જગ માત જય તારણ ગર સબ તરણ જયતી ભરણ ભંડાર બુદ્ધિ ગુરુ દેવ દત્ત વાયક વરદાઈ આ લોક લોક સાધતી અખિલ કરની અસુરવદ કાલિકા રહો મોહી સહાય સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા। ક્રોધ બંબાળ થઈ અને રસુલ ખાન નવાબ ની સામે થઈ અને ભગવતી જેથી નીકળી હતી તેની લોચન ખેંચી લેવાની જેથી તૈયારીઓ કરે માં ભગવતી, ઈ ભગવતી હોનબાઈ એના જીવનની અંદર ભક્તિપરાયણ જીવન વ્યતીત કરે, અને એમાં એક દિવસ માં ભગવતી હોનબાઈએ કીધું કે અમીર બાપુ હવે તારો પરિવાર રાહ જોતો હોય છે, બાપ મરડે જા, કે માં મરડે જઈને કરવું શું, મારે મારા જીવનમાં સંતાન સુખ નહીં, અને તેથી હોનબાઈ ફરાકળિયાના નેહવાળી હોનબાઈ રાણા ગઢવીની દીકરી હોનબાઈ બોલી હતી કે જા બાપ તારે ત્યાં પારણું બંધાય છે, અને એ હમીર બાપુ મોડ એક આઈમાના વચન ઉપર, એક ભગવતીના વચન ઉપર, એક શક્તિના આશ્વાસન ઉપર પાછા ફરીને જયારે મઢડા આવે સંસાર જીવનની અંદર પાછા વ્યતીત થાય અને થોડો થોડો થોડો થોડો થોડો મનની અંદર આંચકો રહીએ, થોડોક મનની

ઓરીએ ખટકા કરે વેણ, એમાં કુદરતને કરવું. એક દિવસ આવ્યો, મા ભગવતી રાણબાઈ મને સારા દિવસો જઈશ અને વિક્રમ સંવંત 1980 પોષ મહિનો સુદ બીજ અને મંગળવારનો દિવસ રાત્રિના 8:30 જેવો સમય થયેલો અને રાણબાઈ માની કુખે પરાશક્તિ પરાવલંબા મા ભગવતી હોનબાઈનો જન્મ થયો, હોનબાઈનું પ્રાગટ્ય થયું. કે મુખ ગંગા, મુખ ગંગા ઇતાક સરસ્વતી ને ધાબળીએ જમના.

પણ મારી વાજો એ મારી વાજો મડડાઈ પ્રાગવડ એ મારી જય જય સોનલ માત. પણ ઉગ્રસેન ચારણ સકળ ઉગ્રસેન ચારણ સકળ ગણ કંસ કળી બલવીર

એ મારી અમારી સોનલ જાય હમીર, ખીજ જેની ખટકે નહીં અને રુદીએ મીઠી રીજ, એવી મઢડા વાળી માતની આવી સોનલ બીજ. સોનલ બીજ આ સમાજને માટે, ચારણોને માટે એક ઉજ્જવળ દિવસ કહેવાય એવો મા ભગવતી આઈ હોનબાઈનો, પિતા હમીર બાપુ અને મા રાણબાઈના કુખે મા સોનલનું પ્રાગટ્ય થયું. ધીરે ધીરે ધીરે ધીરે ધીરે મોટા થવા માંડેલા, પણ મોરના ઈંડાને ચિતરવા ન પડે. પેટ કી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્ર મેં, કુવામાં હોય તો જ અવેડામાં આવે. તમામે તમામ સંસ્કાર માતા પિતાના છે, ભક્તિપરાયણ જીવન છે એ સંતાનમાં ઉતરવા માંડ્યું, અને મા હોનબાઈ છે એ હાથાઠ વર્ષના થયા એટલે ભક્તિપરાયણ જીવન જીવવા માંડ્યા, ગરબા ગાવા માંડ્યા. અને ભગવાન ભીમનાથનું જે મંદિર છે મઢડાના ટીંબા ઉપર, મઢડા ગામની અંદર એ ભીમનાથના મંદિરે જઈ અને ભગવાન શિવની સાધના મંડ્યા કરવા. જટાંગ ટાંગ સમ્રમંડ નિલ્પ નિલ્પ નિર્જરી વિલોલ વિલ્લ વર્જની વિરાજમાન મૂર્ધની દગત દગત પાવ કે કિશોર ચંદ્રશેખર હે રતિ પતિ શરણ મમ, એવા ભગવાન શિવ ભોળિયાનાથના ગુણગાન ગાય છે અને શિવ અને શક્તિની સાધના કરે છે. અને નવલા નોરતા આવતા હોય અને દીવે વાટું ચડી હોય અને ગામની દીકરીઓ જેથી ગરબે રમવા માટે છે નીકળતી હોય ને તેથી ભગવતી હોનબાઈ છે એ દીકરીઓની હારે થઈ અને રમવા માટે છે નીકળે ને ત્યાંથી રૂપક એવું લાગે એ જ ભામંડળ.

ਮਾੜੀ ਆਭਾ ਮੰਡਲ ਦੀ ਏ ਉਤਰੀ ਜੂਥ ਜੋਗਣਿਉਂ ਇਹ ਸੈરો ને હારે ગરબા રમવા માટે થઈને ભગવતી હોનબાઈ જાય માથા ઉપર કહેવાય કે ગરબો લીએ અને હૌ સૈરો ને હારે નવલા નોરતા ઉજવે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે કંઈક તાતા કંઈક શિયડા અને કંઈક ખારા ને કંઈક મીઠ આ તો સરખે સરખા દીહડા રાજા રામેય ન દીઠ આમાં હળદ્વાર ને પગથિયે જેમ જેમ હતાટ પગથિયાની માલી પર શિયાળાના ઉનાળાના ચોમાહાના જેમ મોજા આવી થપાટું મારીને વયા જાય એમ દિવસો પસાર થતા જાય છે. ધીરે ધીરે ધીરે ધીરે માં હોનબાઈ મોટા થવા લાગેલા. સંસાર જીવનમાં માતા પિતાએ ખૂબ સમજાવ્યા માને પણ માએ સંસાર માંડવાની મનાઈ કરી અને ભગવતી હોનબાઈ ધીરે ધીરે ધીરે સમાજ સુધારણાનું કામ હાથમાં ધર્યું અને ગામે ગામના પ્રવાસ કર્યા ભગવતીએ ભારત વર્ષમાં. એક એક ગામડાની અંદર જઈ અને માએ કીધું સતવાદી ચારણ બનો અને કાઢો કુટુંબ કલેશ. માં ભગવતી કાબર લાબર લુગડા પેરો ના પરવેશ વર્તો હાદા વેશમાં આઈ સોનલ ગાદેશ. આવા ભગવતી આદેશ આપતા જાય છે, ઉપદેશ આપતા જાય છે, ગામડે ગામડે પ્રવાસ કરે છે અને એમાં પ્રવાસ કરતા કરતા કરતા માના તો પરચાના અનેક વાતો છે પણ બે પરચાની મારે વાતો કરવી છે. હાડનું આનંદપુર ભાડલા અને ગામમાં ગઢવાળાની અંદર ભગવતી હોન

છે એક એક મકાનની અંદર ચારણોના ઘરે પધરામણી કરવા માટે થઈને પધારે છે, એક એક ઘરે જઈ અને માં પધરામણી કરે છે અને એમાં હાંકળી એવી ડેલી અને એ ડેલીની અંદર બાર વાંસેલું કડી ચડાવેલી ગરીબાઈ આટો લઈ ગઈ છે, એક ડોસીમાં દળનું દરેશ. એટલે ડેલી એટલા માટે દીધેલી કે ચારણની વૃદ્ધ ડોસીમાને એમ થયું કે માં હોનબાઈ ગઢવાળામાં આવી દરેક ઘરે પધરામણી કરે અને મારે ઘરે આવશે તો હારું પાથરવા માટે ગોદડું નથી, એટલા માટે થઈ અને કડી ચડાવી દઉં એટલે માં અહીં આવે નહીં. એટલે પિંગળસિંહ બાપુ હોય ને, પિંગળસિંહ પાયક, ભગવતી હોનબાઈ, એ ગઢવાળાની ગલીમાં ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આણંદપુર ભાડલામાં આમ વયા જાય અને માની નજર ગઈ. ડેલી થોડીક આમ પસાર થઈ ગયેલા અને માની નજર ગઈ કે આ ખોરડું ચારણનું નહીં, કે હા માં છે તો ચારણનું ખોરડું, કે આખા ગઢવાળામાં મેં પધરામણી કરી અને એક ચારણનું ખોરડું જો હું તારવી દઉં એ તો મને જગદંબાને ન સાજે, હાલો ની આ પણ પગલા કરું. હળવેકથી આમ ડેલીને ખોલી અને માં અંદર દાખલ થયા, બે ચાર પાંચ જણા જે હારે છે એ દાખલ થયા. એ દરમિયાનમાં તો ડોહી માએ ઓઢણું ઓઢેલું નહીં, એટલે ઉભા થઈને ખીટીએથી એ ઓઢણું લેવા જાય ત્યાં તો માં જ્યાં ઘંટડો છે જે ઘંટી ઉપર દાણા ધરતા હતા ત્યાં આવી અને બે ગયા અને ઘંટડાને મેદ્યા ફેરવવા, ઘંટડાના બે ચાર ઘૂમરા ફેરવી અને માં ઉભા સળપ કરતા.

ત્યાં આવી અને બેસી ગયા બસભાઈ. અને ઘંટડાને મજા ફેરવવા, ઘંટડાના બે ચાર ઘુમરા ફેરવી અને માં ઉભા સડપ કરતા ઉભા થઈ અને ડેલી બહાર નીકળી ગયા. તો એ પિંગળસી બાપુ કવિ કાગ એને પ્રશ્ન કર્યો કે માં અમને તો એમ કે તમને દળનું દળતા આવડે કે નથી આવડતું એની મને ખબર નહીં, પણ તમે દળનું દળતા હતા પણ કઈ દાણા ઓયરા તો નહીં, એમાં કઈ નાખ્યું તો નહીં. અને તેથી મઢડાની હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, બેટા એમાં દાણા નહોતા દરવા, મારે એના દારદરને દરી નાખવા હતા. ભાઈ એ આણંદપુર ભાટલાના એક ચારણના એક અઢવાડામાં એક ગઢવીના ઘરે એમ કહેવાય કે એના દારદરનો ભૂકો બોલાવી દીધો હતો. અને ઈ પેઢી, ઈ ખોડું, ઈ પરંપરા હાલમાં મુંબઈ રીએ એ પણ માં હોનબાઈના આશીર્વાદથી એટલું સુખી સંપન્ન પરિવાર છે. માના પરચાની તો હું વાત કરવી, કાગે તો લખ્યું છે.

ਮੋਨਲ ਮਾਂ ਇਹ ਪੂਰਾ ਥਿਆਵੋਰਾਜ ਕਵੀ ਕਾਦ ਮਾਨਾ ਵਿਰਾਟ ਰੂਪ ਨੇ ਆਲੇਖਿਸ ਓਨਲ ਮਾਂ ਨਾ ਤੋ ਅਨੇਕ ਪਰਚਾ ਪਰ ਕਾਗ ਇਹ ਕਵਿਤਾ ਲਖੀ ਛ ਕਵੀ ਕਾਗ ਨੀ ਕਵਿਤਾ એક દિવસનો સમય મરલામાં ભગવતી હોનબાઈ બિરાજિત હારે એક ભોયરા ગામના લાખાપા ગોરા નામના ચારણ જે માની હોનબાઈની બહુ સેવા કરેલી અને ભક્ત ચારણ જેને સુરદાસીની ઉપમા આપો તો પણ કાંઈ ખોટું નહીં એ લાખાપા ગોરાએ માના હોનબાઈની ખૂબ સાધના કરી અને અંધ હતા અને માઈ એને ચક્ષુ દીધેલા એ લાખાપા ગોરા બેઠેલા અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળેલા કે લાખાપા કવિ કાગ સોંડગર જીથરીની હોસ્પિટલમાં બીમાર છે એની સારવાર ચાલી રહી છે એટલે એના તપાસ કરવા માટે આપણે જવું જોઈએ અને માં હોનબાઈ છે એ જીપ તૈયાર કરી લાખાપા ગોરાને હેરે લીધા બે ચાર માણસોને બીજાને ભેળા લીધા અને ખડાડાડા હટ કરતાની જીપ રવાના થઈ ગયેલી રુજુ કુંજુ વળેલી સંધ્યા આરતી કરી અને માં ગાડીમાં બેઠા અને ગાડી રવાના થઈ ગયેલી સોનગઢ જીથરી જવા માટે એમાં ભાગતા ભાગતા ભાગતા બરોબર અર્ધિક રાતનો ગજર ભાંગી ગયેલો યા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણમ સંસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નો મનમાં નિંદ્રા દેવીને ખોળે ધરતી આધીન થઈ ગયેલી હોપો પડી ગયેલો અને એવી વખતે ઢસાનું પાદર આવ્યું અને ભગવતી હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા લાખાપા ગાડીથી નીચે ઉતરો લાખાપા ગોરાના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે આઈમાં અત્યારે અડધી રાતે હું ક્યાં જાઉં નથી મારે આંખ્યું નથી કોઈ ગામ જાણીતું નથી કોઈ માણસ ભેળો અને મારે જાવું ક્યાં કે તમે આશ્રમમાં રોકાઈ જાયજો પણ તમે અહીંથી ગાડીથી નીચે ઉતરો લાખાપાને નીચે ગાડીથી ઉતારી અને ભગવતી હોનબાઈ સોનગઢ જીથરીની હોસ્પિટલમાં જાય પણ લાખાપા ગોરા નીચે ઉતરેલા અને એમાં એક સાયકલનું કેરિયર પકડીને એક આશ્રમની અંદર લાખાપા ગોરા પહોંચેલા પાંચ હાથ સાધુ છે એ ઉભેલા ડેલી ખખડી દરવાજો ખુલ્યો અંદર પ્રવેશ કર્યો કેવા છો ચારણ છીએ ઓહો ધન ભાગને ધન ઘડી આ એક બાવલિયાનો જીવ નથી જતો એની અંતિમ ઈચ્છા એવી હતી કોઈ ચારણ પાવળું પાણું પાણી આપે તો મારી મુક્તિ થઈ જાય પધારો પધારો પધારો પાવળું પાણી દીધું એનો મોક્ષ થયો આય હોનબાઈ છે એ દશાથી એ જીથરીની હોસ્પિટલની અંદર દાખલ થાય કવિ કાગ છે હોસ્પિટલમાં દાખલ છે અને જોવા માટે થઈને જાય ચારેક વાગ્યાનો પ્રહર થઈ ગયેલો કુકડે કુ કરી અને કુકડાએ નાદ કરેલો પેલા પ્રહરનો અને જીપ દાખલ થઈ અને સડપ સડપ સડપ માની આ હાલ થોડીક ઉતાવળી એટલે મોદળીનો અવાજ મળ્યો આવવા અને કાગ બાપુ આમ સફળા બેઠા થઈ ગયેલા પથારીમાંથી અશક્ત સુદામા જેવી કાયા થઈ ગયેલી નિર્બળ શરીર પણ માં આવે છે ભાળ મળી ગઈ અને કાગ

ઉભાથિયા જય માતાજી ની ગિર્યા કાગ આ દિશા હવે મારો મોક્ષ કરી દે, હવે મારાથી પીડા સહન નથી થતી. અને તેથી ભગવતી મડલાની હોનબાઈ બોલી હતી, કાગ તે માયગું તને મળ્યું છે. મેં માયગું મળ્યું કે હા તે માયગું ને કે હોય.

છોડી લાગું. આ માયગું ય તને મળ્યું છે પણ બાપ તને ન જવા દઉં, હું મઢડાની હોનબાઈ બેઠી છું. આ ભગવતી, આ પરાશક્તિ, આ પરાવલંબા, એક સેકન્ડમાં ઈ કાગ ના ખબર અંતર પૂછી અને રવાના થઈ ગયેલા કાગ ને આઈ રાહત થઈ ગયેલી માં ના દર્શન કર્યા પછી અને ત્યાંથી રવાના થાય અને ઈ રવાના થતાની આરે તો ભગવતી આઈ આશ્રમમાં લાખાપા ગોરા ને લેવા માટે થઈને ગાડી ગયેલી અને લાખાપા એ ગાડીમાં બેસતી વખતે માં હોનબાઈ ને લાખાપા ગોરાએ વાત કરી હતી કે માં અર્ધીક રાતના ટાણે તમે મને કેમ નીચે ઉતાર્યો એ હું સમજી ગયો છું કે માં તને ખબર ન હોય, શક્તિ તને ખબર ન હોય, જગદંબા તને ખબર ન હોય, અમે તો ભોળુડા માણસ કહેવાય પણ મારા હાથનું બાવડું પાણી એક સાધુ એક ઓલિયો એક બાવલિયો માગતો હોય છે માં, તારી શક્તિ અપરંપાર છે માં. અને તેથી ભગવતી મરક મરક મરક મરક મંજાતા દાંત કાઢવા, આ ભગવતી હોનબાઈ આ પરાશક્તિ પરાવલંબા, આની તો વાતો કરવા માટે થઈને બેહીએ તો અનેક માતાજીના પરચાની વાતો છે, જગદંબાના પરચા તો અપરંપાર છે પણ આ જીવન જ્યાં સુધી માં ભગવતી હોનબાઈ જીવા ત્યાં સુધી સમાજ સુધારણાનું કામ કર્યું. કન્યા વિક્રય દારૂ આ જે વ્યસનો સમાજમાં કુરિવાજો હતા એ પરંપરાને માં ભગવતીએ સમાજ સુધારણાનું કામ કરી અનેક પરચા આપ્યા અને માં ભગવતી ઈસવીસન 1977માં કર્મભૂમિ કરણીના પાદરમાં એની સમાધિ દેવામાં આવી, મૃત્યુને વસ્યા, મૃત્યુ પામ્યા. એ માં ભગવતી હોનબાઈના અનેક પરચા છે અને એ માં ભગવતીના પરચાને યાદ કરતા કાગને લખવું પડ્યું છે.

0: આ માં ભગવતી હોનબાઈ નું મઢડામાં શિખરબંધ મંદિર છે. અનેક માણસો આવી અને માના શરણ ની અંદર આવી અને શ્રદ્ધા શ્રદ્ધાના ભાવથી ભયાના ભાવથી જોકરો હાંકલો તો ચિત્રાતણો ઢીંગલો ધૂણે. અનેક શ્રદ્ધાઓ લઈને માણસો આવે એની તમામ મનોકામના માં ભગવતી એ મઢડામાં બેઠી બેઠી કરણીમાં બેઠી બેઠી માં ભગવતી પરિપૂર્ણ કરે છે. આવી શક્તિને લાખ લાખ વંદન. એટલે કવિને કેવું પડ્યું છે, વ્રત લીધું વરવડી તણું અને ધન ધન દેવા દાન, આ લેવાના કોઈ દી હેવા નહીં એવી અમાણી મઢડે સોન.
1: આઈ સોનલ, આ લોકવાર્તા આપણે સાંભળી રહ્યા હતા શક્તિદાન મોઢ પાસેથી. અને હવે ડાયરાની રજા લેવાનો સમય આવી ગયો છે, તો સૌ મિત્રોને રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં લગભગ 9,400 કરોડ રૂપિયાના અનેક માળખાગત અને ઔદ્યોગિક પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રોજેક્ટથી સંયુક્ત રીતે જોડાણને મજબૂત બનાવવા, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરવા, સલામતી વધારવા અને લોકોને વધુ સારી રીતે મુસાફરી કરી શકે તેનો લાભ આપી શકાશે. સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં અગ્રણી દેશોમાંના એક દેશ તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે ભારત પશ્ચિમ એશિયા સંઘર્ષથી થયેલ ઉર્જા સંકટનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યું છે.
1: बीते सालों में सोलर पावर के मामले में भारत दुनिया के टॉप देशों में पहुंच चुका है. पेट्रोल में इथेनॉल ब्लेंडिंग को लेकर अभूतपूर्व काम हुआ है. पहले हमने 100% एलपीजी कवरेज पर फोकस किया, अब हम पाइप से सस्ती गैस पर फोकस कर रहे हैं. सीएनजी आधारित व्यवस्था को प्रमोट कर रहे हैं. ऐसे तमाम प्रयासों के कारण भारत इस बहुत बड़े वैश्विक ऊर्जा संकट का सामना कर रहा है.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારંગલ ખાતે પીએમ મિત્રા પાર્કનું ઉદઘાટન કરતા કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવતું હતું. આ ક્ષેત્ર હવે વિસ્તરણના નવા તબક્કા માટે તૈયાર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પીએમ મિત્ર પાર્ક દેશના કાપડ ઉદ્યોગને નવી ગતિ આપશે, જેમાં પાર્કના એકમો ઉત્પાદન અને નિકાસને વેગ આપશે.
1: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
0: પ્રધાનમંત્રીએ હૈદરાબાદ પણજી આર્થિક કોરિડોરના ભાગરૂપે ગુડેબેલુર અને મહેબૂબનગર વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 167ના 4 માર્ગીય બાંધકામ અને સંગારેડ્ડી જિલ્લામાં જહીરાબાદ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ હૈદરાબાદમાં કેન્સરના દર્દીઓ માટે વિશેષ સારવાર સુવિધા ધરાવતી સિંધુ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. શ્રી મોદી જામનગરમાં રાત્રિ રોકાણ કરશે. લાલ બંગલો સર્કલ ખાતે તેમનું સ્વાગત કરાશે. આવતીકાલે શ્રી મોદી સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે. આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે. પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરા ખાતે સરદારધામનું લોકાર્પણ કરશે અને જાહેરસભા સંબોધશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શરૂ થયેલા

0: સોમનાથ અમૃત પર્વ 2026 નિમિત્તે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે. અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે. આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્વજપૂજા અને મહાપૂજા યોજાશે. સાંભળીએ અમારા સંવાદદાતાનો એક અહેવાલ.
1: 90 મીટર ઊંચી ક્રેન કી સહાયતા સે એક વિશાળ ધાર્મિક કુંભ કો મંદિર કે શિખર તક પહોંચાયા જાયેગા, જહાં વૈદિક મંત્રોચ્ચાર કે બીચ પવિત્ર જલાભિષેક અનુષ્ઠાન સંપન્ન હોગા. સોમનાથ અમૃત પર્વ 2026 કે વિશેષ અવસર પર ભારતીય વાયુસેના ભી પ્રભાસ પાટણ કી પાવન ધરતી પર રોમાંચક હવાઈ કરતબ પ્રસ્તુત કરેગી, જિસમે હવા સે હવા ઓર જમીન સે હવા મે સમન્વિત ઉડાન પ્રદર્શન દિખાઈ જાયેંગે. આજ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ ને એર શો કે લીએ હવાઈ નિરીક્ષણ ઓર રિહર્સલ કિયા, જિસસે આસમાન મે મનમોહક દ્રશ્ય દેખને કો મિલે. આજ હેલિકોપ્ટર સે મંદિર કે શિખર પર પુષ્પ સાબિત કી ગઈ. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે આજે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે આજે ફોર્ટ સેન્ટ જ્યોર્જમાં મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત લીધી હતી અને દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પૂરી પાડવા, મહિલાઓની સુરક્ષા અને ડ્રગ્સની હેરાફેરી સામે લડવા માટે ખાસ એકમોની સ્થાપના સહિત અનેક ફાઇલોને મંજૂરી આપી હતી. શ્રી વિજયે જનતાને સરકારમાં વિશ્વાસ રાખવા અપીલ કરતા કહ્યું હતું કે તેઓ બધા માટે સરળ અને પારદર્શક શાસન સુનિશ્ચિત કરશે. ધારાસભ્યોના શપથગ્રહણ માટે આવતીકાલે રાજ્ય વિધાનસભા સત્ર યોજાશે. નવી રચાયેલી સરકારને બુધવાર સુધીમાં બહુમતી સાબિત કરવા કહેવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ ભારતીય જનતા પાર્ટી અને એનડીએ બંને વિધાનસભાના પક્ષોના નેતા તરીકે ચૂંટાયા છે. આજે આસામના ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં રણજીતકુમાર દાસ, બિસ્વજીત દૈમરી, અજંતા નિયોગ, રાજદીપ રોય સહિત ભાજપના 8 ધારાસભ્યોએ 10 આસોમ ગણ પરિષદ અને બીપીએફ ધારાસભ્યોની હાજરીમાં એનડીએના નેતા તરીકે ડોક્ટર હિમંતા બિસ્વા શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ તેમને ભાજપ અને એનડીએ બંનેના નેતા જાહેર કર્યા હતા. શ્રી શર્મા લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવા માટે 102 ધારાસભ્યોની સહી કરેલો પત્ર સુપરત કર્યો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી. આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. શૂન્ય જાનહાનિ અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી. તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં 6 ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. વધુમાં 2 રાજ્યમંત્રીઓને બઢતી આપવામાં આવી અને તેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો. રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનૌના જનભવનમાં આયોજિત એક સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. રશિયાએ યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયન હુમલાઓમાં 1 વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. યુક્રેનના ખેરસન પ્રદેશના વડા અલેક્ઝાન્ડર પ્રકુડીને ખેરસન પ્રદેશમાં 7 લોકો ઘાયલ થયાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ કહ્યું કે તેણે રાત્રે છોડવામાં આવેલા તમામ 27 રશિયન હુમલા અને ડિકોય ડ્રોનને નષ્ટ કરી દીધા છે. દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રાલયે આરોપ લગાવ્યો કે કીવે 1000થી વધુ યુદ્ધવિરામ ઉલ્લંઘન કર્યા છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન બંને નાઝી જર્મનીની હારની યાદમાં ઉજવાતા વિજય દિવસની ઉજવણી માટે શનિવારથી સોમવાર સુધી યુદ્ધવિરામનું પાલન કરવા સંમત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. લખનૌએ પહેલા બેટિંગ કરી નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 203 રન કર્યા. જવાબમાં ચેન્નઈની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 208 રન કરી મેચ જીતી લીધી હતી. દરમિયાન અન્ય એક મેચ હાલ રાયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ મુંબઈની ટીમે 4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 34 રન કર્યા છે. પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હુમલામાં 15 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગઈકાલે સુરક્ષા કર્મચારીઓએ પોલીસ ચોકી

0: પાસે આવી રહેલા વિસ્ફોટકોથી ભરેલા વાહન પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી બંદૂકધારીઓના એક મોટા જૂથે પોલીસ ચોકી પર હુમલો કર્યો, જેમાં ભારે ગોળીબાર શરૂ થયો. શક્તિશાળી વિસ્ફોટથી પોલીસ ચોકી સંપૂર્ણપણે નાશ પામી હતી અને ઘણા સુરક્ષા કર્મચારીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાના અહેવાલ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 9,400 કરોડ રૂપિયાની માળખાકીય અને ઔદ્યોગિક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગર શહેરને રોશનીથી શણગારાયું. ટીવીકેના વડા શ્રી જોસેફ વિજયે તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. યુક્રેન પર અમેરિકાની મધ્યસ્થામાં થયેલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રશિયાનો આક્ષેપ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રાત્રિના 8 થયા છે. સમય છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાતનું.

0: ક્યાંક કરા અને વરસાદ કે વાવાઝોડું અને ક્યાંક કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, આજે લીલાછમ નમસ્કાર કેમ કહેવાય જાણો છો?
0: કારણ કે ઉનાળામાં ગરમી કે લૂના કારણે થતી બીમારીઓનો સૌથી સરળ ઉપાય જો કોઈ હોય તો તે વૃક્ષો જ છે.
1: બિલકુલ, એમાંય કેટલાક વૃક્ષો તો જાણે ઉનાળાની બીમારીઓ માટે જ પ્રગટાવે એવું લાગે છે,
0: અને તે પણ કોઈ જ આડઅસર વિના બીમારી મટાડે. દાખલા તરીકે ચિંચા પાનક, ખબર ના પડી ને?
1: એવું જ કિંશુક પર્ણ, ઘૃતકુમારી, પર્ણગર્ભ. ઉનાળામાં તમારી ત્વચા સ્કીન રાખે એકદમ તંદુરસ્ત અને ચમકતી.
0: ડોક્ટર દિવ્યાબેન ગોસ્વામીએ તેમની ચર્ચાના સમાપનમાં આવી જ અનેક વનસ્પતિઓની વાત કરી છે, એટલે સાચવી રાખવા થઈ જાઓ તૈયાર અને સાંભળો આ અણમોલ જાણકારી. નમસ્કાર દિવ્યાબેન.
2: નમસ્કાર હિનાબેન.
1: નમસ્કાર ડોક્ટર દિવ્યાબેન.
2: નમસ્કાર, કેમ છો?
0: બસ, અમે તો બધા મજામાં છે. મને એટલી બધી ગરમી લાગી હતી અને મેં વાળો છે ને માટલામાં નાખી અને પછી એનું પાણી પીવાનું ચાલુ કર્યું. મારા તન મન ધન બધામાં સુગંધ સુગંધ થઈ ગઈ.
1: તરસ તો તને છીપાઈ જ ગઈ.
0: બિલકુલ બિલકુલ,
2: બસ તમારું તન મન ધન જે રીતે તૃપ્ત થયું એવી રીતે આપણા બધાનું થાય અને શ્રોતાજનોનું પણ થાય એવી શુભેચ્છાઓ.
0: કારણ કે થોડીક જે વાળો વધી હતી ને મેં તિજોરી મૂકી. આ વખતે આપણે ગરમી તો એવી જ છે અને એના માટે આપણે ઘણા બધા વનસ્પતિક ઉપયોગો પણ કરી રહ્યા છીએ, વનૌષધિઓનો પણ ઉપયોગ કરીએ છીએ. ઘણી બધી વનસ્પતિની ચર્ચા આપણે ગયા એપિસોડમાં બાકી હતી, જેમ કે પલાશ છે, ધન્યક છે, ધૃતકુમારી છે, એટલે બધા આ બધા આયુર્વેદિક નામ છે. ખરેખર આ બધું આપણે જાણતા તો હોઈએ જ, પણ મને અને મારા શ્રોતા મિત્રોને થોડીક અજાણ છે આ વાતથી. તો આ પલાશ આપણે વાત કરીએ.
2: ચોક્કસ હિનાબેન, પલાશ એટલે હું કહીશ તો તમને આશ્ચર્ય થશે, આપણે હોળીના સમયમાં જે કેસુડાનું પાણી બનાવીએ છીએ એ જ આપણું પલાશ છે.
0: શું વાત છે!
2: આયુર્વેદિક, ના આયુર્વેદિક ભાષામાં પલાશ એનું નામ છે, જેને આપણે કેસુડા તરીકે ઓળખીએ છીએ. તો આપણા ગુજરાતમાં કેસુડો તમે જુઓ છો અંબાજી સાઈડ અને એ બધા જે વિસ્તાર છે ત્યાં ઘણા બધા તમને જોવા મળતા હશે. એની આપોઆપ જ ઉગી નીકળે છે કેસુડો. તો કેસુડા માટે આપણે વાત કરીએ તો ગરમીમાં પણ તમે જોજો કે એના ફૂલ બહુ ગરમીમાં જ એના ફૂલ આવતા હોય છે. તો કહેવાય ને કે કુદરત દરેક સિઝન પ્રમાણે કામ કરે છે. આપણે કુદરતને એક સિસ્ટમમાં બેસાડવાની જરૂર નથી, પણ હા, આપણે કુદરતની સિસ્ટમમાં બેસવાનું છે. એ જ સમય આવે છે જ્યારે આપણને એની જરૂર છે.
0: હા, ઠંડક.
2: ઉનાળામાં કેસુડાના

0: ફૂલનું જયારે ઉતરાણ થાય તો એ ત્યારે, કેમ કે હોળીથી શરૂઆત થઈ, ફાગણ મહિનામાં હોળીથી શરૂઆત થઈ એટલે એ વખતે જ કેસુડો જયારે આવતો હોય છે, તો એ કેસુડાનો સર્વસામાન્ય ઉપયોગ, કે એ મેં કીધું આગળ કે એનો રસ પણ તિક્ત છે, કડવો છે, સાથે સાથે કષાય એ પણ છે. તો તમે જોઈ શકો જેટલા પણ કડવા અને તુરા રસ છે એ બધા ગરમીમાં આપણા માટે ઉપયોગી છે. અને એનું વીર્ય છે, આપણે કહેવાય કે મેઇન પ્રિન્સિપલ, એનો મુખ્ય ગુણ કહેવાય તો ઉષ્ણ છે જ, પણ એનો પ્રભાવ એટલો એ હદે કામ કરે છે કે જ્યારે તમે એને પાણીમાં યુઝ કરો છો તો એ તમને દાહથી બચાવે છે.
1: બરાબર છે.
0: સાથે સાથે એ રક્ત શોધક તરીકે તો કામ આપે જ છે, પણ આપણે જોઈએ કે કૃમિઘ્ન તરીકે બાળકોમાં કરમિયા થતા હોય તો એ વખતે જે પલાશના પાન છે એનો પાવડર તમે એને મધ સાથે ચટાડો તો એ બાળકોમાં થતા કૃમિ છે એનો પણ નાશ કરે છે.
1: અચ્છા.
0: તો પલાશ કહેવાય કે એક સર્વસામાન્ય વસ્તુ છે, કે આપણે કેસુડાનો ઉપયોગ પાણીથી નાહવા સિવાય આપણે કરતા નથી,
1: કરતા જ
0: પણ
1: નથી.
0: જ્યારે પાણીથી તમે નાહો છો તો તમને એલર્જી છે, ખંજવાળ છે, ખરજવું છે, એ બધામાં પણ એક ખૂબ સારી રીતે આપણને ઉપયોગી થાય છે.
1: બરાબર છે. તો દિવ્યાબેન, આ પલાશ તમે એનું જ્યુસ કરીને પી શકો ખરા? તમને
0: પલા
1: ભાવે ખરું?
0: ભાવે તો નહીં, કેમ કે
1: હા,
0: આયુર્વેદિક વનસ્પતિઓ એવી છે ને કે તમારે ભાવે નહીં પણ ભવડાવવી પડે, એટલે તમે એનામાં તમે થોડું મધ કે એવું યુઝ કરી શકો, સાકર નાખીને યુઝ કરી શકો, અને જ્યુસ કરતા જ્યુસ કદાચ તમને થોડું વધારે કડવું લાગે, બરાબર, તો તમે થોડો પાવડર છે એની પેસ્ટ સાથે તમે પી શકો.
1: બરાબર.
0: પણ તમે કેવી રીતે યુઝ કરો છો, તમારે કેવી રીતે, કેમ કે દવા સમજીને તો આપણે પીવું જ છે,
1: હા, બરાબર
0: બરાબર,
1: છે.
0: તો જો જ્યુસ કરીને પીવો તો એ ફ્રેશ બનાવીને પીવું, આજનું બનેલું છે તો એને અડધા કલાકની અંદર મેક્સિમમ યુઝ
1: પી
0: કરી
1: લેવાનું.
0: લેવું, બરાબર. સાથે સાથે જ્યારે પલાશના ફૂલનો આપણે ઉપયોગ કરીએ તો એ જ ફૂલ છે જેમ આપણે આગળ ગઈ વખતે વાત કરી હતી કે લીમડાની ચટણી બનાવીને આપણે
1: લુગ્ધી
0: લગાવવાની
1: બનાવે.
0: હતી,
1: હા,
0: યસ, તો એ જ જે કેસુડાના ફૂલ છે એને પણ આપણે સૂકવેલા હોય આપણા ઘરે તો એને પણ આપણે ચટણી બનાવીને, લુગ્ધી બનાવીને આપણે સ્કિન ઉપર લગાડી શકીએ છીએ.
1: બરાબર છે.
0: સાથે સાથે ફેસ પર લગાવીએ તો લેડીઝ માટે સૌથી સામાન્ય જે અત્યારે પેલું નથી
1: અચ્છા.
0: આવતું ગોલ્ડન ગ્લો પીલ ઓફ, તો
1: હા,
0: એક પ્રકારનો ગોલ્ડન ગ્લો પીલ ઓફ બી થઈ જશે, નેચરલ થઈ
1: અરે
0: જશે એક પ્રકારનું,
1: વાહ.
0: કે પલાશ જે કેસુડાના ફૂલની જે કહેવાય ને કે જે ગોલ્ડન એનો જે સાર છે, જે પીળો કલર
1: હા
0: છે,
1: હા હા
0: એ પણ આપણા ફેસ પર નેચરલ આવી
1: નેચરલ
0: જશે.
1: આવી જશે.
0: તો કેમિકલના પીલ ઓફ વાપરવા તો એના કરતા સારું છે કે આપણે પલાશના
1: પલાશના
0: ફૂલ જ
1: ફૂલ
0: યુઝ
1: વાપરીએ.
0: કરીએ.
2: એટલે બહુ સરસ વાત કરી અહીંના ડોક્ટર દિવ્યાબેને કે બહેનોને હવે કૃત્રિમ જે કહીએ છીએ કેમિકલ વાળા, રસાયણો વાળા વાપરવા, આવા બધા એના કરતા સૌંદર્ય પ્રસાધનો તરીકે આ બધા વાપરી શકાય. એવા જ બેન, જે ઠંડક આપે અને છતાં ઘરગથ્થુ ઉપાય તરીકે ખૂબ ઉપયોગી છે ને, દરેકને ઘરે હોય પણ છે, તો તુલસી અને ધાન્યક એટલે ધાણા છે એ આમાં દાહમાં કેટલા ઉપયોગી છે?
0: તુલસી આપણા દરેકના ઘરમાં જોવા
1: હોય
0: મળે,
1: જ.
0: તમે પૂજન કરો એને સાથે આયુર્વેદિક ઉપયોગ તરીકે પણ લઈ શકો. નાના બાળકો ઘરમાં હોય તો સામાન્ય શરદી ઉધરસ થાય ત્યારે પણ તમે તુલસીના પાનનો રસ બાળકોને આપતા હોય છે. તો તુલસી જે છે એનું મુખ્ય કામ છે અગ્નિ વધારે છે, ઘણાને ખબર નથી આ. અગ્નિ વધારે એટલે તમારું જે પાચન શક્તિ છે એ સુધારે છે, વધારે છે. આપણે અગાઉના એપિસોડમાં વાત થઈ કે જેમ ઉનાળો આવે એમ એમ પાચન શક્તિ આપણી ઓછી થતી જાય છે, જઠરાગ્નિ મંદ પડતો જાય છે. તો તુલસીના પાન તમે રોજ 3 થી 5 જેટલા પાન છે ચાવીને સવારમાં ખાઓ તો એ તમારી જે ઓછી થયેલી રોગ પ્રતિકારક શક્તિ, સાથે સાથે જે તમારો જઠરાગ્નિ મંદ પડે છે એને પણ થોડો સ્ટ્રોંગ કરે છે. તો તુલસી એના માટે સૌથી સારામાં સારું. બીજી વસ્તુ, આપણે જેમ ગઈ વખતે આમળાનું પાનક વિશે વાત કરી હતી તો એ આમળાના પાનકમાં પણ તમે આ તુલસી નાખી શકો તો એ પણ એમાં વધારે ફાયદો કરશે આપણને. તુલસી સાથે બીજી એક વસ્તુ મને યાદ આવી રહી છે ઉનાળાના પરફેક્ટ પરસ્પેક્ટિવમાં, કે ફુદીનો, એ પણ તમે એડ કરી શકો. હા, એટલે આપણા મહેમાનોને નવું નવું મળતું રહેવાનું છે, એટલે આપણે પહેલા ટ્રાય કરવાનું, જો સારું લાગે પછી મહેમાનને આપવાનું. પણ હા, એની અંદર તમે લીંબુ છે એ નાખી શકો. અત્યારે આપણે લીંબુ પાણી છે અત્યારના સમયમાં ઉનાળામાં આપણે મોસ્ટ કોમન છે કે લીંબુ પાણીથી તમને ડિહાઈડ્રેશન ના થાય, તો લીંબુ પાણી છે એની અંદર પણ તમે આ બધું નાખી શકો તો એક તમને નવું વેરિએશન મળી શકે, સાથે સાથે તમારા મહેમાનો પણ ખુશ, એ પણ તમને રેસીપી પૂછશે કે હિનાબેન આ ક્યાંથી
1: ક્યાંથી
0: બનાવ્યો.
1: કેવી રીતે બનાવ્યું.
0: તો તુલસી અને ફુદીનાની મેં વાત કરી, અને આ સિવાય એક બીજું મેજિક ડ્રગની વાત કરું તો એ છે ધૃતકુમારી.

0: અચ્છા,
1: ધ્રુતકુમારી એટલે આપણી ભાષામાં કહેવાય કુંવારપાઠું.
2: અચ્છા,
1: કુંવારપાઠાને અત્યારે આપણે જોઈએ ને તો છોકરીઓ કુંવારપાઠું સ્કીન પર લગાવતી હોય છે, માથામાં વાળમાં લગાવતા હોય છે, પણ એનો ઇન્ટરનલ યુઝ એટલે તમે આંતરિક પણ પીવા માટે યુઝ કરી શકો છો. ધ્રુત કુમારી એની અંદર જે જેલ છે, તમે ક્યારેક જો સ્પર્શ કર્યો હોય તો એકદમ ઠંડો અને ચીકણો સ્પર્શ હોય છે, તો એ જ્યારે એની જે ચીકાશ છે ને એના લીધે જે આપણને શીતળતા પ્રદાન કરે છે.
3: ડોક્ટર દિવ્યબેન, અને એના તારે માટે પણ નવાઈની વાત લાગશે. હમણાં તાજેતરનો જે આ ઘૃતકુમારીનો એમણે વાત કરી ને કે છેક ઉંડાણના એક ગામડામાં અમે ગયા અને એક બેનનો બહુ સરસ ચહેરો, નાની દીકરીનો લગભગ 18-20 વર્ષની, તો મેં કહ્યું તમે શું વાપરો છો? તો કે દાદા હું લાબરું વાપરું છું. હા, એટલે હું વિચારવા પડ્યો કે આ લાબરું એટલે શું. પછી મેં એને પૂછ્યું, એ પણ ભણેલી ગણેલી હતી, તો મને કે લાબરું એટલે એલોવેરા.
1: મેં પણ પહેલી વાર સાંભળ્યું હો, લાબરું એટલે ધ્રુત કુમારી.
0: સૌરાષ્ટ્રના શ્રોતા મિત્રો માટે ખ્યાલ રહે,
1: હા, લાબરું એ જ એલોવેરા છે.
2: પણ મેડમ મને તો સાંભળી એમ લાગ્યું કે જાણ પેલું આપણે કે શિયાળ્યું આવ્યું ઘરમાં, એટલે લાબરું શબ્દ એક જાતનું પ્રાણી હોય એવું લાગે.
1: આપણને નામ સાંભળીને એવું લાગે કે હમણાં કઈક એવું કઈ જનાવર, જંગલી જનાવર જેવું છે કે લાબરું. ના ના, 100% ના. પણ આ સાંભળીને આનંદ થયો કે એક વસ્તુની જ આપણે અલગ અલગ પ્રદેશ માં કઈક અલગ અલગ નામ તરીકે ઓળખાય છે. તો બસ ધ્રુતકુમારીની એ જ વાત. અને બીજું કે જે આપણે કહીએ લાબરું કે કુંવારપાઠું, એને ઇન્ટરનલી પીવો તો એ સૌથી સામાન્ય કબજિયાત માટે. તમને સામાન્ય કબજિયાત રહેતી હોય તો 1 થી 2 ચમચી સામાન્ય નાની ચમચી જેટલો પલ્પ, એને થોડું પાણી અને સેદ લીંબુ ક્રશ કરીને તમે નળાકોઠે પીવો તો તમારી કબજિયાત સુધારે. તો ખાલી સ્કીન માટે જ નહીં પણ કબજિયાતમાં પણ એ સારી છે, પ્લસ ગરમીમાં પણ સારું છે, શીતળતા પ્રદાન કરે છે એની ચીકાશ. તો એ રીતે આપણને કુંવારપાઠું, લાબરું આપણી ભાષામાં, તો એ આપણને બહુ ફાયદાકારક છે.
2: પછી મને વચ્ચે બહુ જ ગરમી ને એવું હતું ને, તો મારા મમ્મીએ મને કહ્યું કે રાત્રે સાકર અને વરિયાળી પલાળી અને પી લે સવારમાં ઉઠીને, તેનાથી બહુ ઠંડક થાય. હા, તો વરિયાળી ને સાકર પલાળવાની કીધું. વરિયાળી પણ ઠંડી જ ને?
1: વરિયાળી 100% નહીં પણ હું તો કહીશ 200% ઠંડી. આપણે પેલા નાના હતા ને ત્યારે વરિયાળીનું શરબત રોજ સાંજે પીતા. વરિયાળી છે, પછી અંદર સાકર નાખીએ.
2: હજી હાલની તારીખમાં મુખવાસમાં તો આપણે
1: લઈએ છીએ, મુખવાસમાં તો 100% આપણે લઈએ છીએ, ડેલી લઈએ છીએ વરિયાળી. પણ વરિયાળી એટલે સત્પુષ્પા, આયુર્વેદિકમાં એને સત્પુષ્પા કહેવાય. તો એ વરિયાળીનો ગુણ છે, વૃક્ષ છે, પણ સાથે સાથે એ શીતળ પણ છે. તો વરિયાળી આપણે મુખવાસમાં વાપરીએ છીએ, મુખવાસમાં એટલા માટે કે સાથે સાથે પાચન પણ કરે છે. આપણે જમ્યા પછી મુખવાસ લઈએ છીએ તો એ વરિયાળી પાચન શક્તિ વધારે છે, પ્લસ ઠંડક જે છે આપે છે. કેમ કે વરિયાળીનું જે શરબત પીવો એ પછી તમને જે તૃપ્તિ થાય એવી ક્યાંય નહીં મળે. એટલે તમે ડેફિનેટલી વરિયાળીનો યુઝ કરી શકો, એક પાનક તરીકે, એક શરબત તરીકે તો આપણે બધા ઘરમાં પીતા જ હોઈએ. એટલે વરિયાળી રાત્રે પલાળો, સાથે સાથે અંદર જો કાળી દ્રાક્ષ નાખો તો એનો પણ ટેસ્ટ બહુ સરસ આવશે. કાળી દ્રાક્ષ છે એ તમે બની શકે તો વાડકીમાં, અને હજી પણ જો વધારે શક્ય હોય તો જે માટીની નાની નાની કુલડી આવતી હોય છે તો એની અંદર પાણી અને એની અંદર તમે વરિયાળી અને કાળી દ્રાક્ષ છે અને આખી રાત પલાળી રાખવાની, સવારે ચોખ્ખા હાથે એને મસળીને એને પી જવાનું, અને જે પલ્પ છે એ પણ તમે ખાઈ શકો. તો એ તમારી આંખ માટે પણ સારું છે. સાથે સાથે કહેવાય ને કે ઉનાળાની ગરમીમાં આ વસ્તુ જો તમે સવારે લો તો તમને ક્યારે હીટ સ્ટ્રોક ના લાગે. વરિયાળી છે એને કાળી દ્રાક્ષની જે શુગર આવે એ નેચરલ શુગર છે, બરાબર, કુદરતી કહેવાય ને કે જે તમારું ડાયાબિટીસ લેવલ, બ્લડ શુગર લેવલ પણ ના વધારે. અને ક્યાંય પણ આપણે બહાર જઈએ ગરમીમાં તો આપણને પરસેવાના લીધે ઘણી વખત શુગર ડાઉન થાય તો ચક્કર આવવા માંડે, માથું દુખે, તો આ વસ્તુથી પણ આપણે એમાં બચી શકીએ છીએ. તો ખાસ એકા કાળી દ્રાક્ષ, જે સૂકી કાળી દ્રાક્ષ છે એની પણ ખાસ વાત કરવાની, કેમ કે આયુર્વેદમાં દ્રાક્ષને તો શ્રેષ્ઠ ફળનું બિરુદ આપ્યું છે. એમાં પણ કાળી દ્રાક્ષ તો આપણને બધાને વધારે ભાવે,
2: બરાબર છે.
1: તો કાળી દ્રાક્ષનો યુઝ પણ આપણે આવી રીતે ઉનાળામાં કરી શકાય છે. તો ધાન્યક હિમ આયુર્વેદમાં, જેમ એક પ્રકારે જોવા જઈએ કે આયુર્વેદનો જે ફાર્માસ્યુટિકલ ભાગ છે જેને અમે રસશાસ્ત્ર કહીએ, ભેષજ કલ્પના, તો એની અંદર ધાન્યક હિમનું વર્ણન કરેલું છે દાહ પ્રશમનમાં, ભેષજ રત્નાવલીમાં ચરક ઋષિ મુનિ હતા એમણે આપેલું છે, ખાસ કરીને તાવમાં.

0: આપણને તાવ આવે તો કેવું આમ અગનજ્વાળા થતી હોય એવું લાગે, જ્યારે 100 ઉપર તાવ જાય, 101,
1: શરીર બળે
0: 102,
1: આખું.
0: હા 102, આમ આંખો બળવા માંડે, શરીર બળવા માંડે, કંઈ ગમે નહીં. તો એવા સમયમાં જ્યારે તમે ધાન્ય હિમ આપો એટલે સડન તાત્કાલિક જ્વર, જે આપણો જે ટેમ્પરેચર વધ્યું છે 101, 102 ઓછું કરે છે. શ્રોતા મિત્રોને કહીશ કે કેવી રીતે બનાવવું. તો આપણા અત્યારે ઉનાળાની સિઝન છે, તો બધા અત્યારે મસાલા લેવા જતા જ હશે, તો એની જે ધાણી મળે, ધાણા જેમાંથી આપણે ધાણા જીરું બનાવીએ છીએ, આખા ધાણા, એ આખા ધાણા 1 થી 2 ચમચી લેવાના. અને તમે નક્કી નથી કે 1 થી 2 ચમચી, તમે જેટલા ધાણા લો એનાથી 6 ગણું પાણી જવું જોઈએ. એ જે પાછળ મેં નામ કીધું કે ધાન્યક હિમ, તો હિમ એક પ્રકારની એવી કલ્પના છે કે તમે જે પણ દ્રવ્ય લો છો એનાથી 6 ગણું પાણી લઈને એમાં પલાળવાનું. અને એક અહોરાત્ર એટલે 6 થી 8 કલાક આખી રાત એને પલાળવાનું, અને સવારે એને ગરમ નથી કરવાનું, એને મસળીને એને આપણે ચોખ્ખું પેલું સુતરાઉ કાપડ કે મસલિનનું કાપડ આવે એમાં એને ગાળી લેવાનું. કાપડ ના હોય તો પછી છેલ્લે ઘણી તો હોય જ, પણ કહેવાય ને કે જૂનો ઉપાય, તમે કાપડમાં, ચોખ્ખા કાપડમાં જે ગાળીને લો એ વધારે સારું, અને એ પછી તમારે પીવાનું છે. તો એ છે ધાન્યક હિમ. તો તમે ધાન્યક હિમ ને પણ ઠંડા પાણીમાં આપી શકો. અગેન મહેમાનો માટે કંઈક નવું, એટલે જો ધાણાનો સ્વાદ છે તો એમાં તમે બીજું, તમે તમારી રીતે લીંબુ છે, મરી છે, સંચળ છે, અગેન તમે એ બધું યુઝ કરી શકો. હા, પણ કંઈક નવું, કંઈક આયુર્વેદિક અને કંઈક સ્વાસ્થ્ય સભર તમારે આપવું હોય તો તમે આ બધું ચોક્કસ વાપરી શકશો.
2: આપણે વનસ્પતિની વાત કરીને એવી રીતે ફ્રૂટની પણ થોડીક વાત કરી લઈએ કે અત્યારે ટેટી એટલી બધી બજારમાં જોવા મળે છે, ખરબૂચા કહીએ છે, પછી લાલ ટેટી હોય છે, લીલી ટેટી હોય છે, અલગ અલગ ટેટી હોય છે, કેરી પણ એટલી બધી આવે છે. તો આ બધા ફ્રૂટ પણ અત્યારે ઠંડા જ ને, દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ છે, ટેટી છે, કેરી છે, એ બધા ફ્રૂટ અત્યારે ઉનાળામાં જ આવે છે.
0: કેરી, તમે જેટલા પણ ફ્રૂટની વાત કરી ને હિનાબેન, કે ટેટી છે, તડબૂચ છે, પછી કોઈ પણ ટેટી લો, ખરબૂજા આપણે કહીએ છીએ એક પ્રકારનું તડબૂચ જ છે, પણ એ મહારાષ્ટ્ર સાઈડ તમે જોવા જશો તો એ સાઈડ વધારે મળતું હોય છે, સુરત છે, વાપી, મહારાષ્ટ્ર એ સાઈડ જોવા મળતું હોય છે. તો આ જે બધા ફ્રૂટ છે ને એમાં તમે જોજો, એમાં વોટર કન્ટેન્ટ એટલે પાણીનો ભાગ સૌથી વધારે હોય છે. તો એ પાણીનો ભાગ વધારે છે, મેં અગાઉ પણ વાત કરી કે કુદરતે એની સિસ્ટમ સેટ કરેલી જ છે કે ઉનાળાની સિઝન આવે ત્યારે તડબૂચ ટેટી આવે, કેમ કે એ વખતે કુદરતી રીતે બધાને પાણીની અછત શરીરમાં થવાની જ છે, પરસેવો વધે છે, તમે બહાર તડકો છે તો એના લીધે એ કામ કરવાનું છે આપણા શરીર પર, તો આપણને પાણીની જરૂર રહેવાની જ છે. તો ફ્રૂટ પણ એવા કુદરતે બનાવ્યા છે કે જે આપણને ગરમીમાં રાહત આપે. તો એ બધા ફ્રૂટમાં પણ ખાસ તમે જે કીધું એ બધા ઠંડા છે, પણ કેરી, કેરીનો એક ગુણ ઉષ્ણ છે.
1: અચ્છા,
0: બરાબર. ઘણી વખત આપણે જોઈએ કે કેરી ઉનાળામાં આવે છે, 100% વાત સાચી છે, કેરી ખાવી પણ જોઈએ, ફળોનો રાજા છે, કેમ ન ખાઈએ. પણ કેરી, કાચી કેરી અને પાકી કેરી, એ બંનેમાં ગુણમાં જમીન આસમાનનો ફરક છે.
2: એટલે કાચી કેરીમાં અત્યારે લગભગ બાફલો બનાવતા હોય છે, બાફીને, તો એ પાછો ઠંડો.
0: યસ, એ જ વસ્તુ, સંસ્કારો નામ ગુણાંતરાધાન. એ તમે બાફો એટલે એના જે ગુણ છે એનામાં સંસ્કાર થયો એક પ્રકારનો, કે એ કેરીને તમે સંસ્કાર આપ્યો એટલે બાફલો બન્યો અને એમાં એનામાંથી ગુણાંતરાધાન એટલે એના ગુણમાં પરિવર્તન આવ્યું. બાકી તમે કાચી કેરી જો ખાશો, બહુ વધારે ખાશો ને, તો મોઢું બળવા માંડશે, છાલા પડે મોઢામાં, એસિડિટી થાય. તો એ જ વસ્તુ છે કે સંસ્કારથી તમે એના ગુણમાં પરિવર્તન લાવ્યા અને પછી એને ઉપયોગ કર્યો. તો આ વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે કેરીનો ગુણ ઉષ્ણ છે, પણ આપણે એને કેવી રીતે ખાઈએ છીએ એ જોવાનું છે. અને આગળ વાત થઈ અતિ સર્વત્ર વર્જય, બરાબર. એટલે વધારે તડબૂચ ટેટી ખાઓ, એ પણ ખરાબ વસ્તુ કે જેને આંખની તકલીફ છે, જેને આંખમાં ઘણી વખત નિરંતર પાણી વયા કરતું હોય. અત્યારે ઉનાળામાં આ વસ્તુ ખાસ જોવા મળે, આંખો લાલ થઈ જતી હોય વારે ઘડી, એમાં નહીં, પણ ખાસ કરીને જેને આંખમાંથી નિરંતર પાણી વયા કરતું હોય, ઓલ્ડ એજમાં જે 60-70 વર્ષના જે વૃદ્ધો હોય છે આપણે, તો એ લોકોને આવી બધી તકલીફો આંખની થતી રહેતી હોય છે. તો એક પ્રકારનું એક ક્લેદ છે આંખમાં. ક્લેદ એટલે આપણી સર્વસામાન્ય ભાષામાં કહીએ તો ભીનાશ. તો જ્યારે એવા લોકોને અમે કેવું કે તડબૂચ ને એવું ખાવાની અમે મનાઈ કરીએ.
1: અચ્છા,
0: કેમ કે ક્લેદ એ ગુણ કફનો છે. તો જ્યારે જે પણ વ્યક્તિને કફનો કોઠો, આપણે નથી કહેતા કે આને કફનો કોઠો છે, હા, તો જેને પણ આવી કફનો કોઠો છે એને આ જેટલી પણ ઉનાળાની જેટલી પણ વસ્તુઓ છે એને થોડું

0: ધ્યાનથી એને વાપરવી જોઈએ, કેમ કે એનામાં ઓલરેડી એનું શરીર કફથી બનેલું જ છે. એના કફનો કહીએ કે આપણે કફનો કોઠો છે, પણ એ જો સાથે સાથે આ શીતળ વસ્તુઓ વધારે પ્રમાણમાં યુઝ કરશે તો એના માટે એક વોર્નિંગ સાઇન છે. તો ખાસ મારા શ્રોતા મિત્રોને આ પણ કહેવાનું હતું કે જેને અત્યારે કેવું ઘણાને એવા હોય કે ઉનાળામાં પણ ઘણાને શરદી થઈ જતી હોય, ઉધરસ થઈ જતી હોય, તો એ બધા કફ પ્રોમિનન્ટ વધારે જોવા મળતા હોય છે. તો આ ખાસ મારે તમને કહેવાનું હતું.
1: અમે એક વચ્ચે ચર્ચા કેટલાક જે ઉનાળામાં કામ આવતા વૃક્ષોની કરી હતી ડોક્ટર દિવ્યબેન, એમાં બિલાની વાત કરી હતી, પણ બિલાના ઉપયોગની વ્યવસ્થિત વાત કદાચ ઘણા શ્રોતા મિત્રોની માગણી હતી, તો એ જરા આપ સંતોષ.
0: ચોક્કસ વાત કરીશ. બિલ્વ કે મારા દાદા જયારે આવી રીતે ગરમીમાં કોઈને ઝાડા થાય ને, તો ત્યારે એ બીલી જે એનું જે ફળ છે એને લસોટીને એક કે બે ચમચી એને ડેલી સવાર સાંજ એને પીવડાવતા, ત્યારે મને એમ થતું કે આનું કામ તો બહુ જોરદાર છે. કેમ કે આપણને એ વખતે બીલીની કોઈ એ વખતે કદર હતી નહીં, ખબર જ નથી કે એનો ગુણ પ્રોપર્ટી આવી છે, તો આપણને એના વિશે એનું કોઈ મહત્વ જ નહોતું. પણ આયુર્વેદ ભણ્યા પછી ખબર પડી ને, જયારે મેં જાતે પીધું ત્યારે ખબર પડી કે બહુ સરસ છે. ખાસ કરીને ઉનાળાની આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ, તો ઉનાળામાં જે બિલ્વનું ફળ છે પાકેલું બરાબર, એકદમ તમે જોવો ને તો એક સહેજ લાલાશ પડતું હોય અંદરથી, એની જયારે મજ્જા કાઢો ને તો એકદમ લાલાશ જેવી હોય છે. યસ, એને પણ ક્રશ કરવું બહુ કાઠું છે. તમે એને તોડો, થોડા થોડા નાના નાના ટુકડા બહાર કરીને પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરો ત્યારે પાવડર થશે,
2: છાલ કાઢી નાખવાની.
0: યસ, ઉપરથી જે અંદર બિલ્વ મજ્જા છે એ ખાસ એની યુઝ કરવાની છે, અને એ બિલ્વ મજ્જાને તમે પાવડર ફોર્મમાં કેવી રીતે ઘરે રાખો, અને જ્યારે પણ ઝાડા કે એવું હોય, ડિહાઇડ્રેશન હોય, એમ નામ કશું ના હોય ને, તમે એને એક શરબત તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો, પણ ખાસ સાકર સાથે.
1: એટલે એમાં તો એના બિલાનો જે ગર છે ને, જે પલ્પ કહીએ છીએ અંગ્રેજીમાં, એ ગર પણ એટલો જ કઠણ હોય. એટલે એને એની ચટણી બનાવવામાં, જયારે લીલું હોય તો એની ચટણી બનાવવામાં, પછી તો રક્તદીવાને કહ્યું પાવડર બનાવીએ, પણ લીલા તમે ચટણી બનાવો ને તો પણ એ અઘરું છે કામ. કારણ કે એક તો છાલ ઉપરની ખૂબ કડક છે, એ છાલ દૂર કરીને એટલે બે ફાડિયા કરીને એની વચ્ચેથી ગર કાઢવો એ પણ અઘરું જ છે કામ.
2: આવા બીજા કેટલાક ઠંડક પ્રદાન કરતી ઔષધીય ખરી?
0: મોસ્ટલી આપણે બધી જ વાત થઈ ગઈ હિનાબેન, પણ ખાસ મારે એક બીજું, એક ચિંચા પાનક વિશે વાત કરી.
2: ચિંચા પાનક
0: જી, ચિંચા એટલે આંબલી.
2: અચ્છા,
0: જેને આપણે આયુર્વેદિકમાં અમે ચિંચા તરીકે ઓળખીએ છીએ, અને એનું શરબત આપવાનું છે. સુશ્રુત જે ઋષિ હતા એમણે અરોચક રોગમાં ચિંચા પાલકનો ઉલ્લેખ કરેલો છે. તો એ અરોચક એટલે આપણી ભાષામાં, તમને સમજાય એવી ભાષામાં કહું તો, એક પ્રકારની અરુચિ, કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો અને પછી તમારું મોઢું કેવું આમ ટેસ્ટ બગડી જાય, ખાવાની ઈચ્છા ના થાય, અરોચક. તમે ભૂખ્યા રહો, ગમે તેટલી ભૂખ લાગે પણ તમે ખાઈ ના શકો, અને કાં તો પછી એ જે પણ કઈ ખોરાક છે એની સ્મેલથી જ તમને અરુચિ થવા માંડે, તમારા મોઢાનો આખો ટેસ્ટ ચેન્જ થઈ જાય, તમને ખાવાનું ગમે જ નહીં. તો એને પણ આ એક પ્રકારનું લક્ષણ છે, પણ આયુર્વેદમાં ઋષિ મુનિએ એક આખો વિકાર તરીકે લીધો છે. કેમ કે એમાં એવું કીધું છે કે જો તમે ખોરાક છે એને તમે દવા તરીકે ખાવ છો ને, તો તમારે એકચ્યુઅલ દવાની જરૂર જ નથી. તમારો આહાર છે એ જ તમારી દવા છે.
2: આહાર ઇઝ ઔષધ.
0: યસ, આહાર છે એ જ તમારું ઔષધ છે. તો જો તમે આહારને એ રીતે લેશો તો તમારે કોઈ ઔષધ લેવાની જરૂર નથી. કે ચિંચા પાનક ખાસ કરીને અરુચિ, સાથે સાથે ઉનાળામાં આંબલી છે, તો આપણે એટલી બધી આંબલી પણ યુઝ નથી કરવાની, કેમ કે આંબલી ખટાશ છે તો એસિડિટી 100% વધારશે, એટલે એનું એક પ્રમાણ છે કે ભાઈ તમે આંબલી લો છો ચિંચા, તો એક ભાગ ચિંચા લો તો બીજા બધા ભાગ છે એ ડબલ લેવાના. એની અંદર શું શું આવશે? તો ખાસ છે એક શર્કરા, આપણે વાત કરી ફળી સાંકર, બીજું છે ધાન્ય, થોડું આદુ સામાન્ય, કેમ કે આદુ થોડું સ્ટ્રોંગ પ્રોપર્ટી છે, થોડું તીખાશ આવશે, તો આદુ સામાન્ય તમે ટેસ્ટ માટે લઈ શકો. બીજું છે ચતુર જાતક, કે છે તજ, તમાલપત્ર, ઇલાયચી, તમારી પાસે હોય તો ઠીક, ન હોય તો તમે ચપટી ચપટી થોડો થોડો આનો પાવડર લઈ શકો. પછી બીજું એક આવે છે નાગ કેસર, પણ એ તમને આયુર્વેદિક દુકાનોમાં મળી શકે, આપણા ઘરમાં મોસ્ટલી અવેલેબલ હોય નહીં, કદાચ તજ, તમાલપત્ર, ઇલાયચી તમને ઘરમાં સામાન્ય રીતે મળી જાય તો એ તમે નાખી શકો. અને આ બધાથી 3 ગણું પાણી નાખ, અને આ પાણી છે એને બરાબર 1 થી 2 કલાક પલાળવાનું, અને પછી એને મસળીને એને ગાળી લેવાનું. આ તમારું તૈયાર થયું ચિંચા પાનક. તો તમે બનાવો એને 24 કલાકની અંદર તમારે વાપરવાનું.

0: બને એટલું ફ્રેશ બનાવો અને ફ્રેશ પીવો તો વધારે સારું.
1: આ પણ મહેમાનને પીવડાવી શકે,
0: મહેમાનને ભાવે તો. એટલે પેલા આપણે ચાખવાનું, આપણને ભાવે તો મહેમાન પર પ્રયોગ કરવાનો.
2: એટલે એમાં પણ મને એક જૂની રૂઢી યાદ આવે છે અત્યારે ડોક્ટર દિવ્યાબેન, એના તને કદાચ જામનગર હતી એટલે ખ્યાલ નહીં, પણ સૌરાષ્ટ્રમાં ખારાશવાળી હવાને કારણે અને સખત તાપને કારણે ત્યાં એવો રિવાજ હતો કે ઉનાળામાં આંબલીનું પાણી એમાં અંદર ગોળ નાખે, ઘણા ખાંડ નાખે, અને એ બનાવીને જમતી વખતે જેમ આપણે દક્ષિણ ભારતમાં રસમ પીવાનો રિવાજ છે એમ છાશની જેમ પીવાનો રિવાજ હતો. તો એ પણ આમાંથી જ આનું લગતું જ કંઈક હશે,
0: કદાચ આના ઉપરથી જ આવ્યું હોય એ પણ બની શકે. કેમ કે આપણા જેટલા પણ દાદા પરદાદા છે એ બધા એક રીતે આયુર્વેદને અનુસરતા જ હતા. આપણને કદર નથી, આપણને ખબર નથી, પણ એ લોકો આમાં વણાઈ ગયા હતા. એમણે બધું પોતાના જીવનમાં બધું વણી લીધું હતું. એટલે આપણે એના જ પરસ્પેક્ટિવથી આપણે લઈ શકીએ કે હા, ચિંચા એના લીધે જ યુઝ થતી હશે. અને બીજું કે ચિંચા આંબલી છે એક રીતે પિત્તશામક છે. પિત્તનું શમન જ્યારે થશે તો આપોઆપ તમારી બળતરા ઓછી થઈ જ જવાની છે, બરાબર. સાથે સાથે સ્કિનના ડિસીઝ છે એ પણ ઓછા થવાના છે. અને આંખ માટે એ એટલી જ લાભદાયી છે. પણ ખાસ ચિંચાપાનક કોને નથી પીવાનું એ ખાસ કહું તો, જેને મોઢામાં ચાંદા પડ્યા છે, બરાબર, એના માટે ચિંચાપાનક વર્જિત છે. જેને સિવિયર એસિડિટી, જે ઓલરેડી રોગી થઈ ચુક્યો છે કે કંઈ પણ ખાય તો એસિડિટી થાય, તો એવા રોગી માટે ચિંચાપાનક વર્જિત છે. એ લોકોએ ખાસ ન પીવું.
1: બસ કાર્યક્રમ સમાપનમાં જઈ રહ્યા છે. જતા જતા તરુભાઈ, મને પેલા નાના નાના ફળ આવે છે ને, સિઝનલ ફ્રૂટ, જે અત્યારે ફાલસા છે, રાયણ છે, બોર છે, કાતરા છે, ગઈ વખતે આપણે બે એપિસોડ પહેલા વાત કરતી કોઠા છે, આંબલી છે, આ બધા ફ્રૂટ લગભગ આ ગરમીની સિઝનમાં જ આવતા હોય છે, તો એના પણ આપણા શરીરમાં ફાયદા તો હોય જ ને.
2: એક હું એમાં ઉમેરી દઉં, મેં તને વર્ષો પહેલા એક ચખાડ્યા હતા, કચેળા, એ પણ ઉનાળા, સખત ઉનાળામાં જ સૌરાષ્ટ્રના ડુંગરામાં થાય છે.
0: તમે જોયું કે ઉનાળામાં કહેવાય ને કે ખટાશ તો સાથે સાથે આવે જ છે, કે ખટાશ વાળા ફ્રૂટ તમે જો, કેરી છે, બરાબર, પ્લસ તરુણભાઈએ વાત કરી કચેળા, એ પણ ખાટા હોય છે, તો આમળા, એ બધા વિટામિન સી થી ભરપૂર છે, બરાબર. ફાલસા છે, એકદમ ખાટા હોય, તમે એનું જ્યુસ પીધો હશે ને ઇનાબેન, બહુ સરસ લાગે. પણ એને જ્યુસ કાઢવો પણ એક થોડું કડા છે, હા, નહીતર કઈ હાથમાં ના આવે. તો એ બધા વિટામિન સી થી ભરપૂર છે, અને વિટામિન સી છે તમારા શરીરની અગેન કોઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે, સાથે સાથે સ્કિનના ગ્લો માટે બહુ સારામાં સારું કામ કરે. હું હમણાં નર્મદા પરિક્રમા કરીને આવી ત્યારે મને રાયણ મેં બહુ ખાધી, કેમ કે આપણા છોકરાઓ કદાચ એ નહીં ફોલો કરી શકે, પણ ખરેખર આપણને રાયણ જોઈને એટલે આપણને ખાવાની ઈચ્છા થાય. તો આ બધા ફ્રૂટ જે છે એ પણ તમે, જે ગરમીની સિઝનમાં આવે છે એ પણ તમે ગરમીનો નાશ કરવા, કે લૂ છે, હીટ સ્ટ્રોક લાગે, એ બધા તમે એનાથી બચવા માટે તમે 100% તમે વાપરી શકો. ઘણી સારી વાત થઈ તમારા માધ્યમથી કે ફ્રૂટ પણ સાથે સાથે એટલું જ આપણને ઉપયોગી છે, કેમ કે અત્યારે ટીટી તડબૂચ બધા એટલા ખાય છે, પણ એનો સ્પેસિફિક જ્યારે ગુણ જોવા જઈએ તો કોઈને એટલી ખબર હોતી નથી. બીજું કે પેશાબમાં બળતરાને એવું જ્યારે થતું હોય છે તો એમાં ટેટી તળબૂચ છે, ચિંચાપાનક છે, ધાન્યક હિમ છે, એ બધી વસ્તુ ખૂબ ઉપયોગી છે. તો આ બધી વસ્તુથી 100% શ્રોતા મિત્રોને અને આપણને પણ જીવનમાં ક્યારેક ફાયદો થાય તો એવું આપણે વિચારીએ. 100%
1: આજે પણ ખૂબ મજા આવી, ખૂબ સરસ ચર્ચા રહી, અને આ બરાબર ઉનાળાની ગરમીને લગતી જ વનસ્પતિ અને ફ્રૂટની વાત હતી, એટલે શ્રોતાઓને પણ બહુ જ ગમી હશે. અને મને એવું લાગે છે કે હવે આ બધા જે અમે ડ્રિંકની વાત કરી ને, શરબતોની વાત કરી ને, એ ઘરે ઘરે બનશે તો ખરા છે.
2: એટલે હું તો ત્યાં સુધી કહીશ ને કે આ તમે બહારના પીણા બધા હવે છોડો અને આવા ઉપયોગમાં લો, જેથી તમારા ત્યાંના જે સ્થાનિક વૃક્ષો છે, સ્થાનિક વનસ્પતિઓ, એનું પણ રક્ષણ થશે અને એની કિંમત તમને બધાને સમજાશે. ખૂબ આભાર ડોક્ટર દિવ્યાબેન, આજે પણ ખૂબ સરસ માહિતી મળી. ધન્યવાદ, નમસ્કાર.
1: ખૂબ સરસ માહિતી મળી, ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: નમસ્કાર આપ તમામનો, ખૂબ ખૂબ આભાર.
3: મિત્રો, પ્રકૃતિ તો જીવન જીવવા જરૂરી બધું જ આપે છે, પણ આપણે પ્રકૃતિને સાચવવાની જરૂર છે.
2: પ્રકૃતિના રક્ષણ સંવર્ધન માટે ગુજરાત પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન તો સતત પ્રયાસો કરે છે, બસ આપણે એમાં સક્રિય સાથ આપવાનો છે.
3: આ માટે

0: બીજું શું કરો છો કે શું કરી શકાય તે આપ પણ અમને જણાવો, ફોન, વોટ્સએપ કે પત્ર થી. અમે તે બધા મિત્રો ને જણાવીશું.
1: એ માટે નંબર તો જગ જાહેર છે,
0: 94-276-0-65-96. અને પત્ર લખવાનું સરનામું પણ સૌ જાણે છે જ.
1: હરિયાળું ગુજરાત,
0: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
0: પોસ્ટ ઓફિસ સેક્ટર 7, ગાંધીનગર.
1: મિત્રો, આવતા રવિવારે રાત્રે 8 વાગે પણ પ્રકૃતિના રક્ષણની આવી જ રસપ્રદ માહિતી લઈને ફરી મળીશું.
0: તો ત્યાં સુધી તબિયત સાચવજો અને સૌને ગૌરવથી કહેજો.

0: હરિયાળું ગુજરાત. આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 8:30 થઈ છે. સમય છે ગુજરાતી ગીતોનો. કાર્યક્રમમાં આગળ વધીએ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: દેવાદિદેવ મહાદેવનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ભારતની અજે સભ્યતાનું પ્રતીક. 1000 વર્ષોના વિનાશકારી પ્રહારો છતાં સોમનાથ આજે આપણા આત્મસન્માન અને સાહસની જીવંત પ્રેરણા બનીને અડીખમ ઊભું છે. 75 વર્ષ પહેલા લોખંડી પુરુષ સરદાર પટેલે સંકલ્પ લીધો સોમનાથના નવનિર્માણનો, અને આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પાવન ભૂમિ ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનનો શંખનાદ કરી રહી છે. આવો સાક્ષી બનીએ આ સ્વર્ણિમ અવસરના, ઉજવીએ સોમનાથની વિરાસતના 75 વર્ષ. 8-11 મે 2026 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ.
2: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
3: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
2: ભૂલક્કડ છે તું.
3: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
2: લડો નહીં, જાણો આભા વિશે.
3: આભા?
2: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
0: મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ નમ્રતા શોધનને. સંગીત અતુલ દેસાઈનું છે.